सुप्रभात। मीडियम वेव 370.3 मीटर से लेके 810 किलो हर्ट्ज पर आकाशवाणीनो आ राजकोट केंद्र छे। आजे बुधवार ज्येष्ठ मासना शुक्ल पक्षनी दसमी तिथि विक्रम संवत 2082 એટલે કે 24 જૂન 2026। અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મંગલસ્વરથી।

0: आप सुन रहे थे श्री रामचरितमानस की भाग 229।
1: मीडियम वेव 370.3 मीटर से लेके 810 किलो हर्ट्ज पर आकाशवाणीनो आ राजकोट केंद्र आप सांभळी रह्या छो। रजू करीए छीए कृषि माहिती, रजूआत कानन छाया।
0: वहेली सवारना राम राम साथे कृषि माहितीमां आजे फरी वात करीए वरसादनी अनियमिततामां पाक आयोजन विशे। આપણે પહેલા મણકામાં વરસાદની અનિયમિતતા, પાક આયોજન અને પાક આયોજનનું મહત્વ તેના વિશે વાત કરી। આજે જોઈએ કે વરસાદની સમયસર શરૂઆત થાય તો કેવા પ્રકારના પાકનું આયોજન કરવું જોઈએ। વરસાદની સમયસર મતલબ કે 15 જૂનથી 30 જૂનના સમયગાળા દરમિયાન શરૂઆત થાય ત્યારે લાંબા ગાળાના પાકોનું વાવેતર કરવું વધારે ફાયદાકારક રહેતું હોય છે। જેમ કે ચોમાસાની સામાન્ય શરૂઆત સાથે તેલીબિયા પાકો, મગફળી, તલ અને દિવેલા, ધાન્ય પાકો, બાજરી અને જુવાર, કઠોળ પાકો, મગ, અડદ, મઠ, ચોળા અને તુવેર, કપાસ અને ડાંગરની વાવણી ખૂબ જ જરૂરી છે। પાકના વિકાસ માટે છોડની યોગ્ય સંખ્યા ઉપલબ્ધ મર્યાદિત પાણીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ કરશે। જોખમ ઘટાડવા માટે ઉભળી મગફળી, એરંડા અથવા તલની આંતરપાક પદ્ધતિ અપનાવો અને પૂરતા વરસાદ પછી તરત જ બીજની વાવણી કરવી જોઈએ। બાજરી, મકાઈ, જુવાર અને કઠોળ પાકોની વાવણી કર્યા પછી એક મહિનાની અંદર બે છોડ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર રાખીને એક હરોળમાં છોડને પાતળા કરવા જોઈએ। વરસાદની અનિશ્ચિતતાના જોખમને ઘટાડવા માટે મગ, મઠ, અડદ, ચોળા અને વાલ જેવા કઠોળ પાકોને બાજરા સાથે મિશ્ર અથવા આંતરપાક તરીકે લેવા જોઈએ। એરંડાના પાકમાં પણ ટૂંકા ગાળાના કઠોળ પાકો જેમ કે મગ, ચોળી, અડદને 1:1 હરોળના ગુણોત્તરમાં ચોમાસાની અસ્પષ્ટતા સામેના જોખમને આવરી લેવા માટે આંતરપાક તરીકે કરી શકાય છે। આ મુજબનું પાક આયોજન કરી શકાય છે। જો ચોમાસું મોડું બેસે તો કેવા પ્રકારનું પાક આયોજન ખેડૂત મિત્રોએ કરવું જોઈએ તો એના વિશે વાત કરીએ તો જુલાઈના પહેલા પખવાડિયામાં એટલે કે 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન વાવણી લાયક પ્રથમ વરસાદ થાય તો વેલડી જાતની મગફળી અને કપાસનું વાવેતર કરવું નહીં। જે તે વિસ્તારના આબોહવાને અનુરૂપ પાકો અને વહેલી પાકતી જાતો વાવો જે ટૂંકા ગાળા

0: માં વધુ ઉપજ આપે, જોખમ ઘટાડવા માટે આંતરપાક પદ્ધતિ અપનાવવી. ચોમાસાની શરૂઆત થતાં જ ખરીફમાં મગફળી, બાજરી, જુવાર અને કપાસની વાવણી કરવી, નીંદણનું સમયસર નિયંત્રણ કરવું તથા આ પ્રકારના પાકોનું વાવેતર કરી શકાય. ઉભળી મગફળી, તલ, દિવેલા, મગ, અડદ, તુવેર કે ચોળા. ચોમાસાની શરૂઆત વધુ મોડી થાય એટલે કે જુલાઈના અંતમાં પ્રથમ વાવણી લાયક વરસાદ પડે તો ઘાસચારાના પાક તરીકે મકાઈ, ગુંદરી, જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ, પૂર્વા એક અને ટૂંકા જીવનકાળ ધરાવતા પાકોનું વાવેતર કરવું જોઈએ. ઉભળી મગફળી માત્ર આવતા વર્ષના બિયારણની જરૂરિયાત પૂરતી જ વાવવી જોઈએ. જુલાઈના અંત સુધીમાં વરસાદ પડે અને ઓગસ્ટની શરૂઆતમાં પ્રથમ વાવણી લાયક વરસાદ પડે ત્યારે મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોનું વાવેતર બંધ રાખવું, ઘાસચારાની જુવાર, મકાઈ જેવા પાકો તથા દિવેલા, કઠોળ અને તલ પૂર્વા એકનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી છે. જો 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન પ્રથમ વાવણી લાયક વરસાદ થાય તો ઘાસચારાની જુવાર, મકાઈ, દિવેલા અથવા તલના વાવેતરની ભલામણ કરવામાં આવે છે. સમયસર ચોમાસુ શરૂ થાય પરંતુ બે વરસાદ વચ્ચેનો સમયગાળો લાંબો હોય ત્યારે પિયતની સગવડતા ધરાવતા ખેડૂતોએ પાકની કટોકટીની અવસ્થાએ ફુવારા અથવા ટપક પદ્ધતિથી પિયત આપવું જોઈએ. ભેજની જાળવણી માટે સમયસર આંતરખેડ કરતા રહેવું જોઈએ. શક્ય હોય તો જમીન ઉપર આવરણ કરવું. તો શ્રોતા મિત્રો, આજે કૃષિ માહિતીમાં વાત કરી વરસાદની અનિયમિતતામાં પાક આયોજન વિશે. ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ.
1: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. આ કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી વરસાદની અનિયમિતતામાં પાક આયોજન વિશે, કાનન છાયા પાસેથી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલ થી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: શ્રોતો, આપને માહિતગાર કરીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોથી. 7:20 મિનિટે આપ સાંભળો છો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 મિનિટે રજૂ કરીશું શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં શ્યામલ પડિયાનું ગાયન રાગ ભૈરવ. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજનો વિષય છે ઈશાન ચોમાસુ, પ્રસ્તુતિ પ્રેરણા બુચ. 8:30 મિનિટે કાર્યક્રમ નિરખને ગગનમાં ભજનો સુરેશ વાળાના સ્વરમાં. 8:50 મિનિટે ડોક્ટર નિશિત ધારૈયાનો અંગ્રેજી વાર્તાલાપ પીપલ્સ પાર્ટિસિપેશન ઇન કન્ઝર્વેશન. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણો છો 9:15 મિનિટે. 10:30 મિનિટે લોક સંગીતના કાર્યક્રમમાં રજૂ કરીશું લોકગીતો રઘુવીર કુંચાલાના સ્વરમાં અને દુહા છંદ શિવધન વ્યાસના સ્વરમાં. 11:00 થી 3:00 સુધી કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 મિનિટે ફિલ્મ સંગીત, 11:30 વાગે ગેરફિલ્મી હિન્દી ગીતો, 12 વાગે ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, સુગમ સંગીત આપ માણો છો 1:10 મિનિટે, જય ભારતી 1:30 વાગે અને 2:40 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે હવેલી સંગીત પોપટલાલ ગાંધર્વના સ્વરમાં, 6:30 મિનિટે કાર્યક્રમ યુવાણી અને 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેત્રી કરિશ્મા કપૂર પર. ત્યારબાદ 10 વાગે કાર્યક્રમ છાયાગીત અને 10:30 વાગે આજના દિવસનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાહેરાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે

0: આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દીવના મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓને જણાવવાનું કે આજરોજ દક્ષિણથી પશ્ચિમ તરફ પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી થવાની શક્યતા હોવાથી દરિયો ન ખેડવા આથી સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.
1: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी.
2: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
1: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
2: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
1: डायल कीजिए 8700014242.
2: नंबर एक बार फिर नोट करें 8700014242.

શ્રોતાઓ, આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. સમાચારનો સમય થતો આવે છે. બરાબર 6:55 પ્રથમ સંસ્કૃતમાં, 7 વાગ્યે હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અને 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. થોડી પ્રતીક્ષા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મહોરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત ચોથી જીત મેળવી. સમાચાર વિગતવાર.

0: ગઈકાલે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના કુલ 9,165 ગામો અને 12,729 શાળાઓને આવરી લેવામાં આવી. 30,000થી વધુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાખો બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 68,000થી વધુ, બાલવાડિકામાં 1.47 લાખથી વધુ, ધોરણ 1માં 36,000થી વધુ, ધોરણ 9માં 2.16 લાખથી વધુ તેમજ ધોરણ 11માં 1.15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા 24,267 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ પ્રવેશોત્સવ અંતર્ગત 920 જેટલી તેજસ્વી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રવેશોત્સવ દરમિયાન શાળાના યજ્ઞમાં જનભાગીદારી સ્વરૂપે 9 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ટંકારા તાલુકાના વીરપર ખાતે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં અને વાંકાનેર તાલુકાના બેરડા ગામે વાંકાનેર ધારાસભ્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાંચેરીની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળામાં શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉજવણી થઈ.
1: શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું છે, જયારે 18-20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1.something ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100% બાળક જન્મે છે, બાળકો એ બાળકો પ્રવેશ લે છે. આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ
0: મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં કુવાડવા ગામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા બેટી અને સાયપર પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જ્યારે કોટડા સાંગાણી તાલુકામાં આઈપીએસ વલય વૈદ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. તો ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો. ભરૂચ તાલુકાના કરમાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવડાવ્યો. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના પરવડી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ધોરણ 1 બાલવાટિકા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવાયો. તો મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં અમદાવાદની હાસોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જ્યારે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો. મોહરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકના અધ્યક્ષસ્થાને ગઈકાલે મોડી સાંજે પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મોહરમના જુલુસ, તાજિયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મહોલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા ડીજીપીએ તાકીદ કરી હતી. અમદાવાદ પોલીસ દ્વારા ભિક્ષુક વૃત્તિ અને બાળ તસ્કરીને ઝડપવા માટે 3 દિવસનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં 52 જેટલા ભિક્ષુકોને આશ્રયગૃહ ખાતે ખસેડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હેઠળ ભિક્ષુક વૃત્તિ કરનાર બાળકોને પણ ઉગારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માનવ તસ્કરીને અટકાવવા માટે પણ અભિયાન હાથ ધરાય હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના એસપી હિમલા જોશીએ જણાવ્યું હતું.
2: જો ઇન બેગર્સ કે સાથ બેગિંગ એક્ટિવિટી મેં ઇન્વોલ્વ હોતે ઇન બચ્ચોં કો ચાઇલ્ડ વેલફેર કમિટી કે સમક્ષ પ્રોડ્યુસ કરકે ઇનકા આગે રેસ્ક્યુ કે બાદ જો રિહેબિલિટેશન કી કાર્યવાહી હૈ વો કી જા રહી હૈ. આગે ઇન બચ્ચોં કો સ્કૂલ મેં ભરતી કરને કી ભી પ્રોસેસ હમ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે સાથ કોઓર્ડિનેટ કરકે કરવા રહે હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_એબીએડીને ફોલો કરશો.

0: અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને એજ્યુકેશન સંસ્થાઓમાં ફાયર સેફટી ચકાસણી હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરો તથા અન્ય એજ્યુકેશન સંસ્થાઓમાં વિશેષ ફાયર સેફટી ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ હેઠળ ન આવતા એકમોની પણ મુલાકાત લઈ ન્યૂનતમ અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. ધી ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, અવરજવર માટેના માર્ગો, વિદ્યુત સુરક્ષા તેમજ અન્ય પ્રાથમિક અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. ફાયર સેફટી સંબંધિત ખામીઓ જણાતા 17 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે એક સંસ્થાને સીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ખેતી, પશુપાલન, શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી, માર્ગ મકાન, વીજ જોડાણો તેમજ સોલાર યોજનાઓ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આગામી 16 જુલાઈના રોજ યોજાનારી અમદાવાદની રથયાત્રા માટે મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા દરમિયાન 203 ફાયરકર્મી, 7 મોબાઇલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણી નોટિસ લગાવવામાં આવી છે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: ફૂટપાથ રિપેરિંગ, કલર કામ, તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા પણ ટોલ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે. હેલ્થ વિભાગ દ્વારા મોબાઇલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા ઉપર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
0: અમદાવાદમાં ચાલી રહેલ એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે પોતાની શાનદાર લય જાળવી રાખતા બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. પુલ એમાં બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કઝાકિસ્તાન, ચાઇનીઝ તાઇપે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્યારબાદના સ્થાનો પર છે. પુલ બીમાં ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. 5 સેટ સુધી ચાલેલી મેચમાં ઇન્ડોનેશિયાએ 3-2થી વિજય મેળવ્યો હતો. પુલ બીમાં હાલ થાઇલેન્ડ 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ડોનેશિયા બીજા સ્થાને છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દબાણ હટાવો અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ મધ્ય અને ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મહોરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0થી હરાવી સતત 4થી જીત મેળવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરે છે ફિલ્મી ભક્તિ સંગીત.

કાર્યક્રમના પ્રારંભમાં મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં ફિલ્મ અમરનું ગીત આપણે માણ્યું. શકીલ બદાયુનીની રચના, નૌશાદનું સંગીત નિર્દેશન.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે મન્નાટે અને સાથીઓને ફિલ્મ સીમા માટે સાંભળ્યા. શૈલેન્દ્રની રચના અને સંગીત શંકર જયકિશનનું. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.
1: सुनो ना, हाँ? सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ.
2: तो रोका किसने है? हाँ?
1: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं.
2: मुझसे.
1: तुमसे? तो अच्छा बताओ फिर.
2: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है.
1: पर उससे मेरा क्या फायदा?
2: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुँच जाओ.
1: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
2: बहुत आसान है, मैं बताती हूँ. नंबर नोट करो, 870-001-4242.
1: ओ, 870-001-4242. लो अभी फोन लगाता हूँ, 870-001-4242 पर.
0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શ્રોતાઓ સાંભળી રહ્યા છે. રજૂ કરે છે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. સાંભળીએ શ્યામલ પડિયાનું ગાયન રાગ ભૈરવ, તબલા સંગત કુણાલ વ્યાસ.

આપ સાંભળી રહ્યા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં શ્યામલ પડિયાનું ગાયન રાગ ભૈરવ, તબલા સંગત કુણાલ વ્યાસ. બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલનીનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે એફઆઈએચ પ્રો લીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા, આતંકવાદ અને સાયબર સુરક્ષાથી લઈને ઉભરતી ટેકનોલોજી સુધીના સહિયારા પડકારોનો સામનો કરવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું બ્રિક્સ પ્રમુખપદ વ્યવહારુ સહયોગ, લોકોને પ્રોત્સાહન આપવા તેમજ સુરક્ષિત અને સમાવિષ્ટ વિશ્વને યોગદાન આપવાનો પ્રયાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ટેલિફોન પર વાત કરી. કતારના અમીરે રવિવારે કતારના રાસ લફાન શહેરમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ શ્રી થાનીનો આભાર માન્યો અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા બદલ શ્રી થાનીની પ્રશંસા કરી હતી. દિલ્હીમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં આતંકવાદ, સાયબર જોખમો અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં સભ્ય દેશોએ ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ હવે વૈશ્વિક બની ગયેલા સુરક્ષા જોખમો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
1: इस दौरान पारंपरिक सुरक्षा के अलावा ऊर्जा, खाद्य, सप्लाई चेन और साइबर सुरक्षा तथा आतंकवादी नेटवर्क द्वारा इस्तेमाल की जा रही नई तकनीकों और जलवायु परिवर्तन जैसी चुनौतियों पर भी चर्चा की गई. राष्ट्रीय सुरक्षा सलाहकारों ने 2026 में भारत की ब्रिक्स की अध्यक्षता के लिए अपना समर्थन व्यक्त किया. बैठक के बाद उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी से संयुक्त रूप से मुलाकात की. समाचार कक्ष से अमीषा.
0: દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક માટે ભારત આવેલા વાંગ ઈ ચીનના વિદેશમંત્રી સાથે શ્રી અજીત ડોભાલે એકબીજાના મુખ્ય મુદ્દાઓ પર સંવેદનશીલતા જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ભારતની પરસ્પર સંવેદનશીલતા, પરસ્પર હિત અને પરસ્પર આદરની નીતિ સાથે સુસંગત છે.

0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્થિતિસ્થાપક અર્થતંત્રોના નિર્માણ, ટકાઉ વેગને વિકાસ આપવા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગની હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી ગ્લોબલ કન્વર્જન્સ ફોર ગ્રોથ સમિટને સંબોધતા શ્રી સીતારમણે જણાવ્યું હતું કે વર્તમાન વિશ્વમાં સમૃદ્ધિ અને પડકારો વહેંચાયેલા છે, પરંતુ સંઘર્ષો અને અનિશ્ચિતતા વિકાસશીલ અને અવિકસિત દેશોને અપ્રમાણસર રીતે અસર કરે છે. તેમણે આ પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે જણાવ્યું છે કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરકારે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ ઇબીપી અંગે સોશિયલ મીડિયા પર કેટલાક ભ્રામક અને પાયાવિહાણો દાવાઓ જનતાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. સરકારે જણાવ્યું કે તેલ માર્કેટિંગ કંપનીઓ, વાહન ઉત્પાદકો, બળતણ પરીક્ષણ એજન્સીઓ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમના અમલીકરણ પર સતત દેખરેખ રાખી રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર અલનિનોની સંભવિત પ્રતિકૂળ અસરોને પહોંચી વળવા માટે ખરીફ પાક માટે સાવચેતીપૂર્વક તૈયારીઓ કરી રહી છે. નવી દિલ્હીમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં આશરે 43% વરસાદની ખાત રહી છે અને જુલાઈમાં પણ ચોમાસું નબળું રહેવાની ધારણા છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આશરે 315 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.
1: ઓવરઓલ અભી તક 43% બરસાત કમ હુઈ હૈ હમારી ખરીફ કી ફસલ ઉસ પર ઇસકા અસર પડ સકતા હૈ. 315 જિલ્લે એસે હોંગે જહાં વરસા કમ રહેને કી સંભાવના હૈ. ઇનમે સે 111 જિલ્લે હમારી ઉચ્ચ પ્રાથમિકતા વાલે જિલ્લે હોંગે ક્યોંકિ ઇનમે સિંચાઈ 25% સે કમ હૈ. મધ્યમ પ્રાથમિકતા વાલે મતલબ જહાં 25-50% સિંચાઈ કી વ્યવસ્થાએ હૈ એસે 76 જિલ્લે હૈ. ઓર 128 જિલ્લે નિમ્ન પ્રાથમિકતા વાલે ઇસલિયે કે વહાં સિંચાઈ કે લિયે ડેમ ઓર બાકી ચીજોં કી વ્યવસ્થા હૈ.
0: નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોકકુમાર લાહિરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો કુલ વેપાર 5.4% વધ્યો છે. શ્રી લાહિરીએ નવી દિલ્હીમાં ટ્રેડ વોચ ક્વાર્ટરલીના અહેવાલના નવીનતમ સંસ્કરણનું વિમોચન કરતી વખતે આ વાત જણાવી. ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતની નિકાસ $1.84 ટ્રિલિયન અને આયાત 6.5% વધી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ કટોકટી કામચલાઉ છે અને આશા વ્યક્ત કરીએ કે ટૂંક સમયમાં વિશ્વમાં શાંતિ સ્થપાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. તમિલનાડુ સરકારે વેટી તમિલગમ વિઝન ડોક્યુમેન્ટને મંજૂરી આપી છે. થાઇમામમ થાંગા મોથીરા થિટ્ટમ પહેલ હેઠળ રાજ્યમાં કાયમી ધોરણે રહેતા પરિવારોમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને 1 ગ્રામ સોનાની વીંટી મળશે. આ પહેલનો હેતુ નવજાત શિશુ અને માતા બંનેનું સન્માન કરવાનો છે. રાજ્ય સરકારે આ પહેલને અમલમાં મૂકવા માટે 55.83 કરોડ વાર્ષિક બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હુમલો અને ખંડણીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પરિણામે તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 2 વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ કાયદેસર રીતે પદ સંભાળી શકતી નથી અને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધિત છે. ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા અને અન્ય 8 લોકોને તાજેતરમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈડીએ બેંગલુરુ અને મુંબઈમાં એક નિકાસ કંપની સાથે જોડાયેલ અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 9 સ્થળોએ દરોડા ચાલુ છે. પ્રારંભિક તપાસમાં શેર વ્યવહારોમાં શંકાસ્પદ ગેરરીતિઓ બહાર આવી છે. કંપનીઓના શેર કથિત રીતે શેલ કંપનીઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા હતા અને $2 કરોડથી વધુની રકમ દેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન એ હોર્મુઝ સમુદ્રધુનીમાં ફસાયેલા 11,000થી વધુ ખલાસીઓને બચાવશે. સેક્રેટરી જનરલ ઓર્સિનિયો ડોમિંગુએઝે જણાવ્યું હતું કે આ કામગીરીમાં મદદ કરવા માટે જરૂરી સુરક્ષા ગેરંટીઓ સુરક્ષિત કરવામાં આવી છે. ઇરાન, ઓમાન પ્રદેશના અન્ય દેશો અને દરિયાઈ ઉદ્યોગ આ કામગીરીમાં સામેલ થશે. પુરૂષોની હોકીમાં ભારતે FIH પ્રો લીગના લંડનમાં રમાયેલ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવી ભારત તરફથી અભિષેક નૈન, નીલકંઠ શર્મા, સુખજીતસિંહ અને રાજેન્દ્ર

0: સિંહે ગોલ કર્યા. પાકિસ્તાનના અહેમદ નદીમે 3 ગોલ કર્યા હતા, પરંતુ ભારતીય ટીમે પોતાની લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે પાકિસ્તાન સામે 2014થી સતત જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતનો આગામી મુકાબલો ગુરૂવારે ઇંગ્લેન્ડ સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને સંદેશે લખ્યું છે કે સમગ્ર યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ, ફ્રાન્સમાં 40ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે CUET 100% વાળા 20% વધ્યા, પ્રીમિયમ સંસ્થાઓમાં એડમિશન મુશ્કેલ બનશે. નવગુજરાત સમય લખે છે કે પીએમની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો, અને ફુલછાબે પરમાણુ ઈમાનદારી, ઈરાન સામે ટ્રમ્પનો નવો દાવો ના સમાચાર લીધા છે. સ્થાનિક સમાચારોમાં સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ગોંડલમાં 1.5 કલાકમાં 2.25 ઇંચ વરસાદ. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 દોષી. ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1140 યુનિટ ઝડપાયા અને 128 કરોડનું ફેક ઇન્વોઇસિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે FIH પ્રોલીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ, પ્રસ્તુતિ પ્રેરણા બોચ.
3: મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ ઈશાન ચોમાસુ વિશે. આમ તો આપણા ભારત દેશમાં નૈઋત્યનું ચોમાસું એ સમગ્ર સજીવ સૃષ્ટિ ભૌગોલિકીય રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ જોતા આશીર્વાદરૂપ છે. તેમ છતાં ઈશાન ચોમાસુના પણ કેટલાક ફાયદા છે. ઈશાન ચોમાસુ, કે જેને ઉત્તર પૂર્વીય ચોમાસુ કે પાછોતૃ ચોમાસુ પણ કહેવાય છે, તે સામાન્ય રીતે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન સક્રિય થાય છે. નૈઋત્ય કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય પછી આ પવનો ઉલટી દિશામાં ફૂંકાવાના શરૂ થાય છે, એટલે કે આ પવનો જમીન પરથી સમુદ્ર તરફ ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાય છે. એ મુખ્યત્વે શિયાળાની ઋતુમાં આવતું મોસમી પવનચક્ર છે. ઈશાન ચોમાસાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો આ પવનો બંગાળની ખાડી પરથી પસાર થતી વખતે ભેજ મેળવે છે, જેનાથી મુખ્યત્વે દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પુદુચ્ચેરીમાં પુષ્કળ વરસાદ વરસે છે. જ્યાં નૈઋત્ય ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડ્યો હોય એ વિસ્તારોમાં ઈશાન ચોમાસુ અત્યંત મહત્વપૂર્ણ છે. આ મોસમમાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા અને ચક્રવાત સર્જાવાની સંભાવના ઘણી વધારે હોય છે, જે ભારે પવન અને મુશળધાર વરસાદનું કારણ બને છે. ઉત્તર પૂર્વ ચોમાસાની સીધી અસર ગુજરાત પર પડતી નથી. ગુજરાતમાં વરસાદ માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ, કે જે જૂનથી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલે છે, તે જવાબદાર છે. પરંતુ દક્ષિણ ભારતના રાજ્યો, ખાસ કરીને તામિલનાડુમાં ઉત્તર પૂર્વીય ચોમાસુ પાણીની મુખ્ય જીવાદોરી સમાન છે. સામાન્ય ચોમાસાની જેમ જ ઈશાન ચોમાસુ પણ ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વરસાદ રવિ પાક જેવા કે ઘઉં, કઠોળ, ડાંગર, તેલીબિયાં વગેરે માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થાય છે. આવા પાકો માટે તે જમીનમાં ભેજ પૂરો પાડે છે. આ ચોમાસાથી દક્ષિણ ભારતના મુખ્ય ડેમ અને પીવાના પાણીના જળાશયો ભરાઈ જાય છે. કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓમાં પણ જળસંચય ખૂબ સારો થાય છે, જેથી જળ વિદ્યુત ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે. આ ચોમાસા માટેના પવનો ઉત્તરના પહાડી વિસ્તારમાંથી આવતા હોવાથી તે મધ્ય અને ઉત્તર ભારતમાં તાપમાન ઘટાડે છે અને શિયાળાની શરૂઆત કરે છે।

નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં આજે સાંભળીએ સુરેશ વાળાના સ્વરમાં ભજનો. પ્રથમ રચના મોરાર સાહેબની.

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં, જેમાં સુરેશ વાળાના સ્વરમાં ભજનો પ્રસારિત થઈ રહ્યા છે.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે લીરલબાઈની રચના સુરેશ વાળાના સ્વરમાં સાંભળી. કાર્યક્રમ નીરખને ગગનમાં આ રચના સાથે જ અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય

0: આય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરું
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
4: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
5: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
4: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
5: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
4: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
5: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
6: અપને બિઝનેસ કો બઢાને કે લિયે લીજીએ આકાશવાણી કા સહયોગ ઓર દીજીએ ઉસે બુલંદિયો કે પંખ.
7: આપકા બિઝનેસ લોકલ હૈ યા રાષ્ટ્રીય, આકાશવાણી દેતી હૈ ઉપભોક્તાઓં તક પહોંચને કા હર વિકલ્પ.
6: ઓર અબ તો આપ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે કર સકતે હૈ આકાશવાણી કે કિસી ભી કેન્દ્ર કે લિયે વિજ્ઞાપનો કી બુકિંગ.
7: આકાશવાણી કે વિભિન્ન ચેનલો પર વિજ્ઞાપન દેના સુલભ ઓર સસ્તા.
6: બુકિંગ હૈ તો સંપર્ક કરે 8700-001-4242 પર.
7: 8700-001-4242.
1: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરું
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
8: આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. આજના શેષ કાર્યક્રમો વિશે આપને યાદી આપીએ. 8:50 આપ સાંભળશો અંગ્રેજી વાર્તાલાપ ડૉક્ટર નિશિત ધારૈયાનો. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15, લોકસંગીત કાર્યક્રમ 10:30, જેમાં લોકગીતો રઘુવીર કુંચાલાના સ્વરમાં અને દુહા છંદ શિવધન વ્યાસના સ્વરમાં. 11:00-3:00 સુધીના કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો, 12:00 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર સુગમ સંગીત 1:10, જય ભારતી આપ માણો છો 1:30,

એર ફિલ્મી ગુજરાતી ગીતો 2:40, સાંજની સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે હવેલી સંગીત પોપટલાલ ગાંધર્વના સ્વરમાં કાર્યક્રમ, યુવાણી 6:30 અને 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેત્રી કરિશ્મા કપૂર પર. ત્યારબાદ 10 વાગે છાયા ગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: Media in New Delhi, Ministry spokesperson Ranthir Jaiswal said, New Delhi categorically rejects these fabricated claims with the contempt they deserve. On India-UAE defence partnership, the spokesperson said, India's relationship with UAE in recent several years has seen a major upswing. In the FIFA World Cup 2026, Portugal crushed Uzbekistan by 5-0 in the Group K at Houston in United States. The 41-year-old Cristiano Ronaldo scored 2 goals to help Portugal roll to a 5-0 win over Uzbekistan. Ronaldo became the first player to score in 6 different World Cup tournaments with his goals, adding another impressive accomplishment to his storied career. He was named Man of the Match. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતાઓ, આપને યાદી આપીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. 9:15 આપ માણો છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 રજૂ કરીશું લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં લોકગીતો રઘુવીર કુંચાલાના સ્વરમાં અને દુહા છંદ શિવધન વ્યાસના સ્વરમાં આપ માણી શકશો. 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો, 12:00 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, સુગમ સંગીત 1:10, જય ભારતી આપ માણો છો 1:30, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6:00 હવેલી સંગીત પોપટલાલ ગાંધર્વના સ્વરમાં, 6:30 કાર્યક્રમ યુવાણી અને 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, આ બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમમાં આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેત્રી કરિશ્મા કપૂર પર. છાયા ગીત આપ સાંભળો છો 10:00 અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ 10:30 ઢલતી જાય રાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોર, જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
1: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: થઈ રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

મીડિયમ વેવ 373 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણી રાજકોટ. સમય છે હિન્દી ફિલ્મ સંગીત સાંભળવાનો. કાર્યક્રમ છે મનોરંજન. આજના આ કાર્યક્રમમાં માણીશું 80ના દાયકાના મધુર યાદગાર ફિલ્મી ગીતો.

દિવ્યા મોદીના શબ્દોમાં કહીએ તો આ તડકામાંથી એમ વર્તાય છાંયો, આ તડકામાંથી એમ વર્તાય છાંયો કે ચહેરા ઉપર એક ચહેરો છવાયો. ને આંખો અમારી અજબ હોય તોય, આંખો અમારી અજબ હોય તોય ખુશીનો જ તખતો ફરી ગોઠવાયો. અમારી સબરના પુરાવા ન માંગો, ઇમારત છું એવી નથી જેનો પાયો. કંઈક આવી જ વાત સાથે આપણે માણ્યું ફિલ્મ સાથ સાથનું ગીત કાર્યક્રમના પ્રારંભમાં, જગજીતસિંહ અને ચિત્રાસિંહના યુગલસ્વરમાં, રચના જાવેદ અખ્તરની અને સંગીત કુલદીપસિંહનું. શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. અહીં એક નાની કવિતા યાદ આવે છે કે જે હવે પછીના ગીતની સાથે સુસંગત છે. આ દુનિયા છે એવી ને એવી જ રહેશે, આ દુનિયા છે એવી ને એવી જ રહેશે, દુનિયા ચાલતી રહે છે ચાલતી રહેશે, દુનિયા ચાલતી રહે છે ચાલતી રહેશે, મજબૂતને જ જીવવાનો અધિકાર અહીં, અશક્તને આ દુનિયા ગુમાવતી રહેશે. સુખ દુઃખ લાગ્યા દાવ પર જિંદગીમાં, સુખ દુઃખ લાગ્યા દાવ પર જિંદગીમાં, કદી જીતાડતી તો કદી હરાવતી રહેશે, દુનિયા ચાલતી રહે છે ચાલતી રહેશે.

શ્રોતાઓ, કાર્યક્રમના પ્રારંભમાં આપણે સાંભળ્યું 1982માં રજૂ થયેલ ફિલ્મ સાથ સાથનું ગીત, અને હમણાં માણ્યું ફિલ્મ માસૂમ, કે જે સિનેમાઘરોમાં

0: 1983માં રજૂ થયેલ તેનું ગીત લતા મંગેશકર અને ત્યારબાદ અનુપ ઘોષાલના સ્વરમાં. આ સુંદર રચના હતી ગુલઝારની, સંગીતે મઢી આર ડી બર્મને. આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ 80ના દાયકાના મધુર યાદગાર હિન્દી ફિલ્મી ગીતો.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શ્રોતાઓ સાંભળ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રી જગદીશ જોશીની જાણીતી રચના કહે છે કે ખટમીઠા સપનાઓ ભૂરા ભૂરા, કુંવારા 16 વરસ તુરા તુરા. ખટમીઠા સપનાઓ ભૂરા ભૂરા, કુંવારા 16 વરસ તુરા તુરા, અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યા કે હોડી ખડક થઈ અમને નડ્યા. શ્રી અંકિત ત્રિવેદી આ સંદર્ભે કહે છે કે સપનું તો 16 વરસનું જ હોવાનું, સપનું વૃદ્ધ ન થાય ત્યાં સુધી જીજી વિશા જુવાન જ રહેવાની. અટકળની ધુમ્મસ વાલી લાગે છે, હવે પછી જીવવા માટે થનગનતું આશ્વાસન. ધુમ્મસના દરિયામાં અટવાતા હોડી અને ખડકનો અકસ્માત ભલે લાગે, પણ એ તો જીવવાના રોમાંચમાં ટાઢક આપે છે, એટલે કે સપના જેવું કાંઈ નહીં.

0: જાવેદ અખ્તરની અને ત્યારબાદ ગુલઝારની, સંગીત નિર્દેશન ફિલ્મ સિલસિલા માટે શિવહરીનું અને જીવા ફિલ્મના ગીતને સંગીતે મઢ્યું આર ડી બર્મને. આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.
1: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

સ્વપ્નાઓની નિરાલી વાતો કરતા બે ગીતો આપણે સાંભળ્યા. અનુક્રમે 1981માં રજૂ થયેલ ફિલ્મ સિલસિલા અને ત્યારબાદ 1986ની ફિલ્મ જીવાના ગીતો. સ્વર મળ્યો લતા મંગેશકર, કિશોર કુમાર, આશા ભોસલે અને અમિત કુમારનો. પ્રથમ રચના

શ્રોતાઓ, આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ 80ના દાયકાના કેટલાક કર્ણપ્રિય મધુર યાદગાર ફિલ્મી ગીતો. કમલેશ ચાવડા કહે છે કે તું હોય છે સામે ત્યારે જિંદગીની દરેક પળ ખાસ લાગે છે. તું હોય છે સામે ત્યારે જિંદગીની દરેક પળ ખાસ લાગે છે. શબ્દો ખૂટી પડે છે ને મૌનમાં પણ મિલનની મીઠી આસ લાગે છે. શબ્દો ખૂટી પડે છે ને મૌનમાં પણ મિલનની મીઠી આસ લાગે છે. તારી એક મુસ્કાન ખાતર હું આખું જગત હસતા હસતા ભૂલી જાઉં. તારી એક મુસ્કાન ખાતર હું આખું જગત હસતા હસતા ભૂલી જાઉં. તારા વિના તો ભરેલી મહેફિલ પણ મને સાવ ઉદાસ લાગે છે. તારા વિના તો ભરેલી મહેફિલ પણ મને સાવ ઉદાસ લાગે છે.

1989માં આવેલ સફળ ફિલ્મોમાંની એક એટલે મેને પ્યાર કિયા. આ ફિલ્મનું યાદગાર ગીત એસપી બાલા સુબ્રમણ્યમના કર્ણપ્રિય અવાજમાં હમણાં જ આપણે સાંભળ્યું. રચના અસદ ભોપાલીની અને સંગીત આપ્યું રામ લક્ષ્મણે. શ્રોતાઓ, આપ સાંભળ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ.

0: સૌ તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: પોલીસ
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે
1: જાણકાર બનો, સતર્ક રહો.
5: આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી પ્રસારિત થઈ રહ્યા છે 80ના દાયકાના કેટલાક યાદગાર હિન્દી ફિલ્મી ગીતો. મિલન લાડ પોતાના શબ્દોમાં કહે છે કે કેમ કહું તને કે તારી યાદ આવે છે, કેમ કહું તને કે તારી યાદ આવે છે, રહી રહીને હોઠે ફરી યાદ આવે છે. શું ના થાય તને કે મળવું જોઈએ, મને કેમ ઉમળકો વારંવાર આવે છે. વિચારોમાં ખોવાઈને હસ્યા કરું છું જ્યારે ચહેરો નજર તારો આવે છે. કેમ કહું તને કે તારી યાદ આવે છે, રહી રહીને હોઠે ફરિયાદ આવે છે.

1989માં એક અન્ય સફળ ફિલ્મ આવેલ રામ લખન. આનંદ બક્ષીનું લિખિત એવું આ ગીત હમણાં જ આપણે સાંભળ્યું મનરુદાસ, અનુરાધા પોંડવાલ અને સાથીઓના સ્વરમાં. સંગીતે મઢ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. શ્રોતાઓ માણી રહ્યા છે 80ના દાયકાના કેટલાક યાદગાર કર્ણપ્રિય ગીતો આજના મનોરંજન કાર્યક્રમમાં. કવિશ્રી ખલીલ ધનતેજવીની રચના હવે પછીના ગીતને માટે સંગત છે. તેઓ કહે છે કે ફૂલની ખુશ્બુ તમે, કોયલનો ટહુકો પણ તમે. ફૂલની ખુશ્બુ તમે, કોયલનો ટહુકો પણ તમે, મખમલી ઝાકળ તમે, સૂરજનો તડકો પણ તમે. મખમલી ઝાકળ તમે, સૂરજનો તડકો પણ તમે. સ્મિતની માફક તમે અટકો છો સૌના હોઠ પર, બહાવરી આંખોમાં સળવળતો અચંબો પણ તમે. એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી, એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી. મારી મંઝિલ પણ તમે, મારો રસ્તો પણ તમે. મારી મંઝિલ પણ તમે અને મારો રસ્તો પણ તમે.

1980નો દાયકો એટલે કે 1980 થી 1990 સુધી હિન્દી સિને જગત માટે સુવર્ણકાળ કહી શકાય. ઘણા બધા સફળ ગીતો આપણે આ સમય દરમિયાન સાંભળ્યા છે. કાર્યક્રમમાં આગળ આપણે સાંભળીશું એક યાદગાર ગઝલ. તે પહેલા વાત કરીએ કવિયત્રી પન્ના નાયકની કવિતા વિશે. તેઓ કહે છે

કે તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું, તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું, ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું, મારા સઘળા દ્વારને કરી દીધા બંધ, ને આમ તમે આંખોને કરી દીધી અંધ, તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ, ને એનું નામ તમે સુગંધ રાખ્યું. અછાંદસ જેવો છે આપણો આ પંથ, તો એ તેનું નામ તમે છંદ રાખ્યું, તમે પાંખો કાપીને આપ અકબંધ રાખ્યું, ને એનું નામ તમે સંબંધ રાખ્યું.

બાઝાર ફિલ્મની ગઝલ હમણાં જ આપણે લતા મંગેશકર અને તલત અઝીઝના યુગલ સ્વરમાં સાંભળી. મખદૂમ મોહિદ્દીનની આ રચના અને સંગીત આપ્યું ખૈયામે. બાઝાર ફિલ્મ સિનેમાઘરોમાં 1982 વર્ષમાં રજૂ થયેલ. આજના કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ એવા કેટલાક ફિલ્મી ગીતો કે જે ફિલ્મો 80ના દાયકામાં સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવેલ. માર્ગી પટેલની કવિતા છે, થાય જીવવાની ઈચ્છા તારા જોડે, થાય જીવવાની ઈચ્છા તારા જોડે, જો તું થામ મારો હાથ જીવનભર માટે, જો તું ચાલી શકે મારી જોડે, તારી સાથે ચાલી હું નીકળું બસ નિરખતી વાતે, જો તું સોનેરી સવાર લઈને આવે મારી જોડે, હું સંધ્યાના રંગો રાખું તારે માટે. હશે લાખ ઘરેણું તારી જોડે, પણ એક હાસ્યનું ઘરેણું હું રાખું તારા માટે. જો હશે જિંદગીમાં સાથ તારા જોડે, તો શ્વાસને પણ રોકીશ તારા માટે, થાય જીવવાની ઈચ્છા તારા જોડે, જો તું થામ હાથ જીવનભર માટે.

હમણાં જ આપણે લતા મંગેશકરના સ્વરમાં પ્યાસા સાવન ફિલ્મનું ગીત સાંભળ્યું. રચના સંતોષ આનંદની, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

લતા મંગેશકર અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં ફિલ્મ ઉત્સવનું ગીત આપણે સાંભળ્યું. વસંત દેવના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમ સમાપન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે પછીનું ગીત સાંભળીએ તે પહેલાં એક નાના કાવ્યની વાત કરીએ. રચયિતા છે લીલાબેન પટેલ. તેમના શબ્દોમાં કહીએ તો એકબીજાના નયનમાં તરવરીશું આપણે, એકબીજાના નયનમાં તરવરીશું આપણે, સ્નેહ સાથે આ જગતમાં ઝરમરીશું આપણે. સાથમાં માણી હતી જે જે પળો જીવન તણી, સાથમાં માણી હતી જે જે પળો જીવન તણી, તે બધી યાદમાં લઈને ફરીશું આપણે. વૃક્ષની ડાળે બનીશું એક કૂંપણ ફૂટતી, વૃક્ષની ડાળે બનીશું એક કૂંપણ ફૂટતી, પાનખરમાં પર્ણ થઈને ફરફરીશું આપણે, પાનખરમાં પર્ણ થઈને ફરફરીશું આપણે. એક ફેરો જિંદગીમાં જાય ફોગટ તો પછી, એક ફેરો જિંદગીમાં જાય ફોગટ તો પછી, આવતા જન્મે ફરીથી અવતરીશું આપણે, સ્નેહ સાથે જગતમાં ઝરમરીશું આપણે.

0: કાર્યક્રમના સમાપનમાં ફિલ્મ એક દૂજે કે લીએ કે જે 1981માં રજૂ થયેલ તેનું યુગલગીત લતા મંગેશકર અને એસપી બાલા સુબ્રમણ્યમના સ્વરમાં સાંભળ્યું. આનંદ બક્ષીની રચના, સંગીત નિર્દેશન લક્ષ્મીકાંત પ્યારેલાલ. આજના આ કાર્યક્રમમાં આપણે માણ્યા 80ના દાયકાના કેટલાક યાદગાર ફિલ્મી ગીતો. આશા છે આપને પસંદ આવ્યા હશે. કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે લોકસંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ લોકગીતો રઘુવીર કુંચાલાના સ્વરમાં.

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. હમણાં જ આપણે સાંભળ્યા લોકગીતો રઘુવીર કુંજાલાના સ્વરમાં. કાર્યક્રમમાં આગળ સાંભળીએ શિવધન વ્યાસ પાસેથી દુહા છંદ.
1: પ્રથમ નમન ગુરુજીષ્ટ પદે.

હે માં ભગવતી રાજરાજેશ્વરી, તમારું નામ સ્મરણ કરવાથી સંસારની ગમે તેવી ઉપાધિ નાશ પામે છે. હવે કવિશ્રી માં જગત જનીને અસુરનો સંહાર કર્યો તેની વાત આ રચનામાં કરે છે. રાક્ષસોના કુટિલ દળ કટકની સામે તું તેના મસ્તકો પકડી પકડીને તોડી નાખે છે. તને જોતા જ અસુરોના કાળજા ફફડવા માંડે છે. હે માં રાજલ, રણ મેદાનમાં તારી હાક વાગે છે. ત્રિશુલ ધારણ કરનારી હે માં ત્રણેય તાપને હરનારી છે. તો દબ દબ દળ પડત ધારણ પર અને સબ સબ સબ યશ કરત રહે. તો રખડત ખર તું બળ રાળ વળ રાળ વળ અને યગ દળ સકર સરિત વહે. તો બ્રખ બ્રખ ભરત ભરણ ભર ખપર અને ડાકણ શાકણ મુખ બબડે. આ ત્રય તાપ હરણ કર ત્રિગુણ ત્રિશુળ ધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. જોગમાયાની વીજળી વેગે ચાલતી તરવાર અસુરોના ધડના ધરતી માથે ઢગલા કરે છે. અસુરોના કપાયેલા માથા ચારેકો રખડે છે. દાનવના શરીરમાંથી લોહીની નદીઓ વહે છે. રક્ત પિશાચિનીઓ લોહીના ખપ્પર ભરે છે. ખોબે ખોબે અસુરના લોહી પીવે છે. રક્તવર્ણા તેના મુખ બહુ ભયંકર લાગે છે. તો કચ કચ દાંત કરત કચ કચ ડાળ કચ અને મચ મચ મચ મહાસમર્દરા. તો કચ કચ દાંત કરત કચ કચ ડાળ કચ અને મચ મચ મચ મહાસમર્દરા. આ હલચલ હલચલ હલક હલક મદબર ડગ અને પલક પલક હનુભટ યગરામ. આ રકઝક રીડ પડત પડ મહલગ ભગ અને ડગ મગ પગ ગિરિવાર ગગડે. આ ત્રય તાપ હરણ કર ત્રિગુણ ત્રિશુળ ધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. ભવાનીને અસુરો પર ક્રોધ ઉત્પન્ન થયો છે. દાંતની કચડાટી બોલાવે છે. એક પગલાના ભારથી ધરતી થડકારો અનુભવે છે. તલવારના એક ઝાટકાથી અસુરોના ડુંગર જેવડા માથા ધરતીને માથે પડે છે. ચારે બાજુ ચિત્કાર સંભળાય છે. તમ ચર રર ચિરત યચર વિચાર સર ચાર ચાર અન થર રર થર કદ હૃદય ગતિ તત ત્રુટત ત્રુટત તાંતિ સમરો કર તક તે તક યાંતર વિપતિ. આ મન પર શંકર યપસાર સુરવર નર અન ભૂલત માળ ધર્યપર દળે.

કુપળે અશ્વરોના હૃદયમાં ચીરી નાખે છે. જેમ રૂહ તાંકતી વખતે તાંતનો અવાજ આવતો હોય તકતે તકતે, એમ આંતરનો એવા અવાજ આવે છે. અને માં રણસંગ્રામની માલિકોરા અસુરની સાથે કેવું યુદ્ધ કરે છે. આ ચમ ચમક ચમક દ્રગ દામન શમ અને તમ તમ તમ હર ઘાટ ગળે. એ ત્રૈતાપ હરણકાર ત્રિગુણ ત્રિશુળધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. રણશિંગના અવાજથી ધરતી ધ્રુજે છે. રાક્ષસોના દળ

રણ મેદાનમાં ઘાંઘા થઈને ઘૂમી રહ્યા છે. ક્યાં જવું કોઈને માર્ગ સૂચતો નથી. જગદંબાની આંખમાંથી વીજળી જેવો પ્રચંડ પ્રકાશ ધરતીમાંથી રેલાય છે અને અસુરના ગ્રાથ એ ગળી જાય છે.

0: કરોડ રૂપિયાની આવક થઈ. 20 રેકના રેકોર્ડ લોડિંગથી નવો વિક્રમ સ્થપાયો. પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર અને સિમેન્ટનું સૌથી વધુ પરિવહન. સિંહોની સુરક્ષા માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નક્કર કામગીરી શરૂ કરવામાં આવી. વન વિભાગની ટીમે 2 સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવી મોટી દુર્ઘટના ટાળી. ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન અજયકુમારે પ્રથમ વખત અલંગની મુલાકાત લીધી. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના આર્મી નેવીના અગ્નિવીરોને ગુજરાત એનસીસી ડાયરેક્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગાએ જામનગરમાં 27 ગુજરાત બટાલિયન એનસીસીના કાર્યાલયની મુલાકાત લઈ કેડેટ્સને તેમની સેવા માટે બિરદાવ્યા. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવનના લેબર ઝુગ્ગી પાસે આગ લાગવાની ઘટના બની. 20થી વધુ અગ્નિશમન દળોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી. મુંદ્રા પોર્ટ પર 3000 કિલોગ્રામ ડ્રગ આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. અને નીતિ આયોગે જણાવ્યું કે ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો છે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કિશોર કુમારના સ્વરમાં ગવાયેલા બુઢ્ઢા મિલ ગયા ફિલ્મના આ ગીતથી.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં હાથી મેરે સાથી ફિલ્મનું આ ગીત.

0: काली हवा
1: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ધર્માત્મા ફિલ્મનું ગીત મુકેશ અને કંચનના અવાજમાં.

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતો.

ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ભૂપેન્દ્રસિંહના સ્વરમાં બશીર નવાઝની રચના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ચંદનદાસ અને અનુરાધા પોડવાલના યુગલ સ્વરમાં મદન પાલની આ રચના.

0: મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. થોડી જ વારમાં મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે મુલાકાત કરી આતંકવાદ, સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના પડકારો સામે લડવા માટે સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. BIS, ISI માર્ક વગર વિવિધ ઇલેક્ટ્રોનિક હેર ડ્રાયર, હેન્ડ ડ્રાયર, ઇસ્ત્રી જેવી પ્રોડક્ટ બનાવતી કે વેચતી કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા. ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવન નજીક ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે આગ. 20 થી વધુ વાહનોએ

0: ભારે જહેમત બાદ આગ બુઝાવી. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ. કલા સંસ્કૃતિ સહિત 6 કેટેગરીમાં અસાધારણ કામ કરનાર બાળકો માટે અરજી આમંત્રિત કરવામાં આવે છે. ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરિયાનું નિધન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આણંદ જિલ્લાના ભેટાસી ગામની પ્રાથમિક શાળા ખાતે મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. અને દ્વારકાના શામળાસર ખાતે કલેક્ટરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સહિત શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ હર્ષ બ્રહ્મભટ્ટની આ રચનાથી, સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાયનો

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને વાલા શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં મીઠો મીઠો આવકાર અને સ્વાગત. આજના કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, સૈયર કાર્યક્રમમાં અને અન્ય અનેક માધ્યમો થકી આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ કે કેટકેટલા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે, પોતાની પ્રતિભા બતાવી રહી છે અને સફળતા મેળવી રહી છે.
1: આજે એક એવા ક્ષેત્રની વાત કરવી છે કે જેના વિશે કદાચ આપણે સૌ ઓછું જાણીએ છીએ, કારણ કે એ વિષય ઓછો ચર્ચાયો છે. આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઇન ડિપ્લોમસી, એટલે કે રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. વૈશ્વિક રાજકારણ અને રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવાનો દિવસ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો દિવસ.
0: વિશ્વભરમાં રાજદૂત એટલે કે એમ્બેસેડર અને શાંતિ વાટાઘાટો જેવા ઉચ્ચ પદો પર હજુ પણ પુરૂષોનું પ્રભુત્વ વધારે છે, ત્યારે યાદ કરવા છે 3 જુલાઈ 1897 રોજ સુરતમાં જન્મેલા હંસાબેન મહેતાને, કે જેઓ એ સમયે વૈશ્વિક સ્તરે એક મહત્વનો બદલાવ લાવવામાં સફળ રહ્યા. હંસાબેન એટલે પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાની પુત્રી,
1: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ત્યારબાદ યુનાઇટેડ કિંગડમના ભારતીય હાઈ કમિશનર ડોક્ટર જીવરાજ મહેતાના પત્ની. આઝાદી પહેલાનો જે સમય હતો ત્યારે તેમણે વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનો પર ધરણાનું આયોજન કર્યું અને ગાંધીજીની સલાહ અનુસાર સ્વતંત્રતા ચળવળની અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે એકથી વધુ વખત તેમની ધરપકડ થઈ અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો.
0: વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ ખૂબ સક્રિયપણે જોડાયેલા હતા. અલગ અલગ સમિતિઓમાં, સંસ્થાઓમાં, મહિલાઓને લગતા સંગઠનોમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં તેમણે મહત્વના હોદ્દાઓ સંભાળ્યા અને ખૂબ પ્રશંસનીય કામગીરી પણ કરી. સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પુરૂષ પ્રધાન સમાજમાં વૈશ્વિક સ્તરે તેમણે જે બદલાવ કર્યો એ માટે આજે તેમને ખાસ યાદ કરવા છે.
1: 1947-1948 યુનાઇટેડ નેશન્સ માનવ અધિકાર પંચમાં તેઓ ભારતીય પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા જે તૈયાર કરવામાં આવી હતી તેમાં એક વાક્ય હતું, બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે. શ્રોતા મિત્રો, હવે આવે છે ધ્યાન આપવા જેવી બાબત.
0: માનવ અધિકારોની વાત હતી અને બધા મનુષ્યોને સમાવવા માટે સાર્વત્રિક રીતે પુરુષો આ શબ્દનો ઉલ્લેખ થયેલો હતો. હવે 1947-1948 સમયગાળામાં પુરુષ પ્રધાન સમાજ હતો અને આ રીતે શબ્દનો ઉપયોગ થવો એ સ્વાભાવિક હતું, પરંતુ હંસાબેન મહેતાએ આગ્રહ કર્યો કે ભાષા બદલવી જોઈએ.
1: બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે એમને

0: પણ બધા મનુષ્યો મુક્ત અને સમાન જન્મે છે. પાછળથી 1950માં તેઓ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના ઉપાધ્યક્ષ બન્યા તથા યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય પણ બન્યા.
1: 1949-1958 સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓએ સેવા આપી. તેમની ઇચ્છા હતી કે બરોડા યુનિવર્સિટી શ્રેષ્ઠતાનું કેન્દ્ર બને. મિત્રો, જાણીને ગર્વ થાય કે યુનાઇટેડ નેશન્સ તેમના નામથી એક ચર્ચા શ્રેણીનું આયોજન કરે છે. ડોક્ટર હંસા મહેતા સંવાદ, જેનો પહેલો કાર્યક્રમ વર્ષ 2021માં યોજાયો હતો.
0: વિષય હતો COVID-19 રોગચાળા પછી મહિલા આર્થિક સશક્તિકરણ. યુએન દ્વારા આ શ્રેણી આયોજિત કરવા પાછળનો મુખ્ય હેતુ છે લિંગ સમાનતા, મહિલાઓ અને માનવ અધિકારો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવી. દરેક ગુજરાતી અને ભારતીય જેમના પર ગર્વ લઈ શકે તેવી આ વિદુષી મહિલાને 100-100 સલામ.
1: અને મિત્રો, આ સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને જઈએ આપના પત્રો અને ઈમેલ્સ તરફ. અમે પણ ઉત્સુક છીએ એ જાણવા કે કાર્યક્રમ આપને કેવો લાગે છે અને શું છે તમારા પ્રતિભાવ. પત્રોનું આખું બંચ છે મારા હાથમાં, જેમાં પ્રથમ પત્ર દેખાઈ રહ્યો છે સૈયરના નિયમિત પત્રમિત્ર પ્રદીપ કે મહેતાનો, આરટીઓ રીલોકેશન સાઇટ ભુજ કચ્છથી. પત્રમાં તેમની સાથે છે શ્રીમતી બીનાપી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. આશા ભોસલેના સ્વરમાં પ્રદીપભાઈને સાંભળવું છે એક ગીત, અને ખાસ આ ફરમાઈશ માટે જ એમણે પત્ર લખ્યો છે. તો પ્રદીપભાઈ, ચાલો આપની ઈચ્છા પૂરી કરી દઈએ, સંભળાવીએ આપની ફરમાઈશનું આ ગીત.

0: તો હવે આ બે પત્રો છે આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી. આ વખતે એમણે સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. આંખો બંધ કરવાથી કદી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી જ નથી. વાહ રમેશભાઈ, ખૂબ સરસ સુવિચાર લખ્યો છે. વાત સાચી જ છે કે જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવવી જરૂરી હોય છે જે આપણી આંખો ઉઘાડી શકે. આગળ આપે અમુક વાતો લખીને મોકલી છે જેના ઉપર ખરેખર હવે વિચાર કરવો જ રહ્યો. જણાવ્યું છે, મોબાઈલ કી દુનિયા કિંમતી ટાઈમ ખા જાતી હૈ ઓર ટીવી કી દુનિયા મેં નીંદ હરામ હો જાતી હૈ. જી રમેશભાઈ, બિલકુલ સાચી વાત છે. અને હવે અન્ય એક પત્રમાં આપે આપના અંદાજ મુજબ સરસ મજાની શાયરી લખીને મોકલાવી છે. મેં આકાશવાણી કે મનોરંજન કે બાદલો મેં જ્ઞાન કી બારિશ બરસાના ચાહતા હું, અર્ચના કી ભક્તિ ગીતો કો મેરે દિલ મેં પ્રભુ કી મૂર્તિ બનાના ચાહતા હું, સુગમ સંગીત કી શહનાઈ કે જાદુ કો મન મંદિર મેં બસાના ચાહતા હું, ગુરમોહર કે આઈને મેં પુરાની યાદો કે ગીતો કી તસવીર દેખના ચાહતા હું, સુર સરિતા કે સુરો કો સિતારો કે આર પાર લે જાના ચાહતા હું, ઓર નંબર વન કાર્યક્રમ સહ્યર કો ચાંદ ઓર સિતારો સે દોનો બહેનો કી મીઠાશ કી રોશની સે સજાના ચાહતા હું. વાહ રમેશભાઈ વાહ. ઓર હમ આપકો તહે દિલ સે ધન્યવાદ દેકર ધન્યવાદ સે નવાઝના ચાહતે હૈ.
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે સહિયર સખી નંદુબેનનો, ગાયત્રીનગર સરખેજથી. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. જણાવે છે કે અમે નિયમિત શ્રોતાઓ તેમજ પત્ર મિત્રો છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. તેમાં આવતા બંને બહેનોની બોલવાની છટા ખૂબ જ ગમે તેવી હોય છે. તારીખ 13 એપ્રિલના રોજ કૃષ્ણ પક્ષની એકાદશી તેમજ વરુથીની એકાદશી હતી. તે નિમિત્તે ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે. સુભાષ શાહનો જન્મદિવસ હતો અને તેમણે લખેલ કાવ્ય વાંચ્યું તે ગમ્યું. અનામિકા વસાણી પાસેથી વાતો સાંભળી, ટી કટિંગ થેરપી, એક ચા આપજે, ચાની વાતો કરી. માધુભાઈ તેમજ કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા. તારીખ 15 એપ્રિલના રોજ ત્રિલોક સંઘાણીએ ઘણી બધી વાતો તાજી કરી. 16 એપ્રિલ એટલે આકાશવાણીનો સ્થાપના દિવસ, 90 વર્ષ પૂરા થયા. આકાશવાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે, સાચી માહિતી આપી છે. વાવાઝોડું, કોરોના, ભૂકંપ, કરફ્યુ વગેરે પરિસ્થિતિમાં રેડિયો મારફતે ખૂબ જ સારી અને સચોટ માહિતી આપી છે. તારીખ 17 એપ્રિલને વિશ્વ ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર વાંચીની ભટ્ટની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત, પસંદગીના ગીતો, કિરીટભાઈની પસંદગીનું ગીત ખૂબ સરસ લાગ્યું. તારીખ 20 એપ્રિલના રોજ વીરુભાઈ પુરોહિત તેમજ દાન વાઘેલાનો જન્મદિવસ હતો અને પોષણ સપ્તાહ નિમિત્તે ડોક્ટર રાજલબેનની પારોલબેન વ્યાસે જે મુલાકાત લીધી હતી તેમાં સ્તનપાનના મહત્વ વિશેની ખૂબ સરસ વાતો કરી. પસંદગીના ગીતો પણ ગમ્યા. જી નંદુબેન, દરેકે દરેક કાર્યક્રમ વિશે આપે ડિટેલમાં લખ્યું છે અને આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આકાશવાણીની ઉપયોગિતા વિશે પણ ખૂબ સરસ રીતે આપનું મંતવ્ય જણાવ્યું છે, જે જાણીને અમને ખૂબ જ ખુશી થઈ. હવે એક બાબતમાં આપ મારી સાથે સંમત થશો જ કે કિરીટભાઈ જેવા સ્વાદના શોખીન વ્યક્તિઓ જો હોય અને એમને જમવા બોલાવીએ તો સ્વાદિષ્ટ પકવાન બનાવવાની મજા જ કંઈક ઓર હોય.
2: સાચી વાત ને કિરીટભાઈ?
1: એમ તમારા જેવા રસિક શ્રોતા હોય ત્યારે કાર્યક્રમ પીરસવાની મજા જ કંઈક ઓર હોય. સહિયર કાર્યક્રમ સાથે આ જ રીતે જોડાયેલા રહેજો નંદુબેન અને આપના પ્રતિભાવ પાઠવતા રહેજો.
0: તો હવે આ બે પત્રો છે માધવપુર ગેટથી માવદિયા રામાભાઈ વાલાભાઈના. સાથે છે રસીલા ભરત.

0: ગોપાલ, પ્રજ્ઞા, વંશિકા, નિરખ અને ગગન. રામાભાઈ લખે છે કે તારીખ 27 મે બુધવારે જે કાર્યક્રમ આવ્યો તે ખૂબ ગમ્યો. અમે છેલ્લા 18 વર્ષોથી રેડિયો સાંભળીએ છીએ. તો શ્રોતા મિત્રો, એમને ભજન સાંભળવું છે એ ફરમાઈશ વિશે લખ્યું છે અને બંને પત્રોમાં એમના ફરમાઈશી ભજનોનું એક લિસ્ટ મોકલાવ્યું છે. રામાભાઈ, આપ હર હંમેશ ભજનની જ ફરમાઈશ કરો છો, એ ઉપરથી અમે એવો અનુમાન લગાવી શકીએ છીએ કે આપ ભજન સાંભળવાના શોખીન હશો અને આપના ઘરમાં હર હંમેશ ભક્તિમય વાતાવરણ રહેતું હશે. આપની ફરમાઈશનું ભજન ચોક્કસથી સંભળાવીશું.
1: તો હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. લખે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સહયર કાર્યક્રમની પ્રસ્તુતિ અતિ લાજવાબ, બેમિસાલ તેમજ કાબિલે તારીફ બની ચૂકેલ છે. આપશ્રી બંને બહેનો તેમજ હિતેશભાઈ માવાણી, આ ત્રિપુટી દરેક કાર્યક્રમને ઉત્તમ, ઉમદા, ઉત્કૃષ્ટ બનાવી જે રીતે પ્રસારિત કરી રહેલ છે તે રેડિયોની આકાશવાણી 90મા વર્ષની ગૌરવવંતી યાદગાર પ્રસારણ યાત્રાનું એક માધ્યમ બની ગયેલ છે. સૈયર કાર્યક્રમની પ્રસ્તુતિની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. કાર્યક્રમમાં આવતી મુલાકાતો, વાર્તાલાપો, આપશ્રી બહેનો દ્વારા સુંદર વાતો, શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઇમેઇલ્સનું વાંચન તેમજ શ્રોતાઓની પસંદગીના ગુજરાતી ગીતો સાંભળવા મળે છે, જે કાર્યક્રમને 4 ચાંદ લગાવી જાય છે. પ્રસ્તુતિ બદલ ફરી એકવાર આપ ત્રિપુટીને ખૂબ ખૂબ સ્નેહભર્યા અભિનંદન. અને ત્યારબાદ એમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલી છે. તારીખ 25 મે સોમવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુરત શહેરના રહેવાસીઓ, ત્યાંના લોકોની સંસ્કૃતિ, બોલીચાલી, ખાણીપીણી તથા રહેણીકરણી પરની સુંદર વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ મહેશભાઈ શાહ સાથેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તારીખ 27 મે બુધવારના સહયર કાર્યક્રમમાં હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રા પર મહેશભાઈ શાહ દ્વારા પોતે રેડિયોના વિવિધ ક્ષેત્રોમાં કરેલ કાર્ય વિશેની જે વાતો કરી તે સાંભળવાની પણ ખૂબ મજા આવી. તારીખ 29 મે શુક્રવારના સહયર કાર્યક્રમમાં રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે સાંભળવાની મજા આવી. પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે. પૂરા પુરુષાર્થ પછી જે મળે એમાં જ આનંદ છે. જી પ્રવીણચંદ્રજી, આ વિચાર તો આપે ખૂબ જ સરસ અમારી સાથે વહેંચ્યો છે. અને ત્યારબાદ તેમના બીજા એક પત્રમાં તેઓ જણાવે છે, તારીખ 1 જૂન ને સોમવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીનું, વર્ષા ઋતુનું આગમન આ વિશેની સુંદર વાતો થઈ તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં રવિન્દ્ર પરમાર સાથે વિવિધ વિભાગો, ભૂકંપ, કુદરતી આફત, વાવાઝોડું તેમજ અન્ય બનાવો પરનો જે સુંદર વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ જ મજા આવી. તારીખ 3 જૂનને બુધવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા શ્રોતાઓના પત્રો અને ઇમેઇલ્સનું વાંચન થયું, જેમાં મારા પત્રનું પણ વાંચન થયેલ તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા આકાશવાણીના ભૂતપૂર્વ કાર્યક્રમ અધ્યક્ષ માઉલીનભાઈ મુનશી સાથેની જે વાતચીત રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તો 5 જૂનને શુક્રવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા પર્યાવરણની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના ડોક્ટર એપી સિંઘ સાથેની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. જી પ્રવીણચંદ્રજી, આપ સહયર કાર્યક્રમ નિયમિત સાંભળો છો અને માત્ર નિયમિત સાંભળો છો એટલું જ નહીં, પરંતુ પૂરેપૂરા રસપૂર્વક સાંભળો છો અને આપને જે બાબતો ગમી હોય પત્ર લખીને અમને જણાવો પણ છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ પણ અમને પાઠવતા રહેજો. પત્રના અંતમાં તેમણે એક સુવિચાર પણ લખ્યો છે. પોતાને ન ઓળખવું અજ્ઞાનતા છે, પોતાને ઓળખવું જ જ્ઞાન હાંસલ કરવાની શરૂઆત છે. વાહ, ખૂબ સરસ.
0: તો પ્રવીણચંદ્રજીના વિગતવાર પત્ર બાદ હવે આ પત્ર છે સરસ મજાના અક્ષરથી અને અલગ અલગ રંગની શાહીથી લખાયેલો પત્ર, જિલ્લા પોરબંદર, શહેર રાણાવાવથી આવ્યો છે. પત્ર લખનાર અનોખા પત્ર મિત્ર છે કે ઉર્ફે પાગલ. શ્રોતા મિત્રો, આમનો આપણને લગભગ પહેલો પત્ર છે કાર્યક્રમ સહયરમાં, તો આપણે એમનું સ્વાગત કરીશું.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: એમની સાથે છે શ્રીમતી પરવીન કમાર।

0: मोहसिन, मेहुल, तस्लीम, निलोफर, सोनल, अहाना, जिन्नत, हसनेन, आदिन तथा ईवान, तमारा आखाय परिवारनो सहियर परिवारमां स्वागत छे। आपे पत्रमां जणाव्युं छे के अमारी प्यार भरी इंटरनेशनल याद बाद जणावानुं के आकाशवाणी साथे अमारो वर्षो जूनो नातो छे। खूब ज जूना अमे श्रोता मित्रो छे, परंतु कार्यक्रम सांभळीने हमेशा पत्रो लखी शकता नथी, क्यारेक क्यारेक पत्रो लखी नाखीए छे। केके जी, आ वात ना समझाई, આપે ઇન્ટરનેશનલ યાદ શા માટે આપી? આપનો પત્ર તો રાણાવાવથી આવ્યો છે, જરૂરથી આપના આગલા પત્રમાં અમને જણાવજો। તો આપ જણાવો છો કે 20મી મેના રોજ સહિયર પ્રોગ્રામ સાંભળ્યો, તેમાં પત્રો અને ઈમેલના જવાબ સાંભળ્યા, જવાબ સાંભળવાની ખૂબ જ મજા પડી અને ધીરજભાઈ રબારી સાથેની વાતચીત સાંભળવાની પણ ખૂબ ખૂબ મોજ પડી ગઈ, આનંદ થયો। હા, પણ આખાય કાર્યક્રમમાં ક્યાંય ગીત સાંભળવા ના મળ્યું। કાર્યક્રમમાં બે ગીતો તો હોવા જ જોઈએ, ગીતો વગર મજા ના આવે, આ અમારું સૂચન છે, આશા છે આપ ધ્યાનમાં લેશો। જી કેકેજી, આપનું સૂચન અમે નોંધી લઈએ છીએ અને આપની વાત સાચી પણ છે, પણ દર વખતે ઘણા બધા પત્રો અને ઈમેલ હોવાના કારણે અમે કાર્યક્રમમાં ગીતોનો સમાવેશ નથી કરી શકતા, પણ કોશિશ જરૂર કરતા હોઈએ છીએ કે અમે ગીતનો સમાવેશ ચોક્કસથી કરીએ। અને અમે એ આશા રાખીએ કે આપનો આ પ્રથમ પત્ર મળ્યો છે અમને કાર્યક્રમ સહિયરમાં, અને આપ હવે નિયમિત રૂપે કાર્યક્રમ સહિયરમાં અમને બંને બહેનોને પત્રો લખતા રહેશો અને આપના અભિપ્રાય પહોંચાડતા રહેશો।
1: અને કેકેજીના પત્ર બાદ હવે આ પત્ર છે, જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો। સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા। હંમેશની જેમ પત્રની શરૂઆત તેમણે એમના વન લાઇનરથી કરી છે, કામી, ક્રોધી અને લોભી, આ ત્રણ લખણવાળાનો સંગ ના કરવો। અરે વાહ બાબુભાઈ, ટૂંકી ને ટચ પણ અસરદાર વાત કરી આપે। આગળ તેઓ જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સહિયર કાર્યક્રમ સાંભળવાનું એક બંધાણ થઈ ગયું છે, કાર્યક્રમમાંથી ઘણું બધું જાણવા મળે છે। તારીખ 1 જૂને વરસાદની પ્રતીક્ષાની વાતો કરી, રવિન્દ્રભાઈ પરમારની મુલાકાતમાં આકાશવાણીની વાતો કરી તથા ધરતીકંપની વાતો કરી અને ગીત સંભળાવ્યા, એ સાંભળીને તો મજા જ આવી ગઈ। આવી સારી સારી વાતો કરવા બદલ રવિન્દ્રભાઈ પરમારનો આભાર। તારીખ 3 જૂનના રોજ પત્રના અને ઈમેલ્સના જવાબો આપ્યા અને એમાં મારા પત્રનો પણ જવાબ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર। બાબુભાઈ, આપના પત્રનો જવાબ આપવો તો અમારી ફરજ છે અને અમે હોશભેર આપના પત્રનો જવાબ આપીએ છીએ। 84 વર્ષની ઉંમરે આપ પત્ર લખો તો જવાબ તો અમારે આપવો જ જોઈએ, અને એના માટે તમારે બિલકુલ આભાર માનવાનો ના જ હોય। બસ તમે આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, પત્ર લખતા રહેજો અને અમે આપને જવાબ આપતા રહીશું।
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે ગામ જાડિયા, તાલુકા અમરાજી, જિલ્લા પાલીતાણા, ભાવનગરથી માધુભાઈ લખમણભાઈ ચૌહાણનો। સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન। લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, કાર્યક્રમ લાજવાબ આવે છે, આપ બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરો છો, સાંભળવાની મજા આવી જાય છે। તારીખ 10મી જૂન અને બુધવારનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો, અમારા ઈમેલનો જવાબ આપ્યો તે સાંભળવાની મજા આવી, બધા શ્રોતા મિત્રોના ઈમેલ અને પત્રો ખૂબ સરસ હોય છે। તો વળી 12મી જૂનના રોજ કાર્યક્રમ લાજવાબ હતો, બહેનો માટે માહિતી આપી તે સરસ હતી। મારા પત્ની ચેતનાબેન કહે છે કે આપ બંને બહેનો મકાઈના ઢોકળા ખાવા ચોક્કસ આવજો। વાહ માધુભાઈ, ચેતનાબેનને કહેજો કે મકાઈના ઢોકળાનો સ્વાદ તો અમારા સુધી પહોંચી ગયો અને આ આઈટમ પણ બહુ સરસ અને વિશેષ લાગી। ઢોકળા તો ખાતા હોઈએ, પણ મકાઈના ઢોકળા આ વિશેષ આઈટમ છે, ક્યારેક કાર્યક્રમ થકી આની રેસીપી પણ આપવી પડશે। આમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચેતનાબેન। તો હવે આ ઈમેલમાં આગળ નાનકડા શ્રોતા મિત્ર વિવેકભાઈએ જણાવ્યું છે કે આપ બંને બહેનોને જણાવવાનું કે મારી શાળા ખુલી ગઈ છે, હું 3જા ધોરણમાં આવ્યો છું। વાહ ને વિવેકભાઈ, વેકેશન પૂરું થયું અને હવે આપ સ્કૂલે જવા માંડ્યા છો, તો આ દિવસો દરમિયાન ખૂબ ધ્યાન દઈને શાળામાં અભ્યાસ કરજો। અને અંતમાં એક સરસ મજાનું સુવિચાર પણ વિવેકે લખ્યું છે કે બાળક ખીલતું ફૂલ છે, એને ખીલવા દો। વિવેકભાઈ, તમે પણ બહુ જ સરસ રીતે

0: શારીરિક માનસિક શૈક્ષણિક રીતે બધી જ રીતે ખીલો તેવી આશા. તો આગળ તેઓ જણાવે છે કે 15મી જૂનના રોજ કાર્યક્રમમાં આપે શિક્ષણ વિશે જે માહિતી આપી તે ખૂબ સરસ હતી. કિરીટભાઈ સોલંકીની પસંદગીનું ગીત પણ સાંભળવાની મજા આવી ગઈ.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. અરે વાહ દીપકભાઈ, આપના સાથી મિત્રોમાં તો આ વખતે 3 જણાનો વધારો થયો છે, શું વાત છે. પત્રમાં તેઓ લખે છે કે અમે દરેક કાર્યક્રમ સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. હોમિયોપેથિક ડોક્ટર ભૈરવી પરીખનો વાર્તાલાપ, આદિલ મંસૂરીની રચના અને તેમના વિશેની જાણકારી અને આકાશવાણીના શ્રોતા ધીરજભાઈ રબારીની મુલાકાત ખૂબ પસંદ પડી. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, હવે તો સંબંધો સાચાના નહીં કાચના બની ગયા, ક્યારે નંદવાઈ જાય એ તો માત્ર ઈશ્વર જ જાણે. બિલકુલ દીપકભાઈ, ખૂબ જ સાચી વાત આપે લખી. અત્યારે દેખાદેખીના જમાનામાં અને કૃત્રિમતાના જમાનામાં ખરેખર દિલની લાગણીઓ તો ક્યાંય વહી ગઈ છે જે દેખાતી જ નથી. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઈમેલ્સની આજની આ સફર પૂરી કરીએ અને સાથે જ આજનો કાર્યક્રમ પણ. તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આજના દિવસ માટે આપો અનુમતિ.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બહેનો માટેનો કાર્યક્રમ સહ્યર હમણાં આપે સાંભળ્યો. બરાબર 1 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતનો કાર્યક્રમ હમણાં આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા સુરેશકુમાર રત્નોત્તર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઇ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઇરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો હતો. ઇસ્લામાબાદ પર સંયુક્ત રાષ્ટ્ર મંચનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ સહ અધ્યક્ષ તરીકેના પોતાના પદનો દુરૂપયોગ કરવા બદલ તેની ટીકા કરી હતી. ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના હસ્તક્ષેપનો જવાબ આપતા શ્રી હરીશે સહ અધ્યક્ષના વર્તનની ટીકા કરી હતી અને જમ્મુ કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે. ભારતીય રાજદૂતે યુએનએટી માળખા હેઠળ યુએનના આદેશોની સમીક્ષા વિશે પણ વાત કરી હતી, જેનો હેતુ સમગ્ર સંગઠનમાં કાર્યક્ષમતા સુધારવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ આધારિત ઇ પાસપોર્ટની રજૂઆત, નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ જારી કરવાના રેકોર્ડ સ્તરને કારણે મુસાફરી સરળ બની રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયશંકરે સુરક્ષિત પાસપોર્ટ, સુગમ સેવા, સશક્ત નાગરિકના વિઝન દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવાઓની ડિલિવરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ આપી હતી. ઇરાનના તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોએ આગામી સૂચના સુધી દેશમાં બિનઆવશ્યક મુસાફરી ટાળવા, ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા, સતર્ક રહેવા અને પરિસ્થિતિગત જાગૃતિ જાળવવાની સલાહ અપાઈ છે. સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. દૂતાવાસે વધુમાં ઇરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો તેમજ દેશમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને દૂતાવાસમાં તેમની વિગતો નોંધાવવા પણ જણાવ્યું છે. આ સાથે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમિતપણે નિરીક્ષણ કરવા પણ અપીલ કરી છે. મુંદ્રા બંદરે 3000 કિલોગ્રામ નશાકારક પદાર્થની આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે હરપ્રીતસિંહ તલવાર, શમશુર્દન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડ્રગના પૈસા દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. હરપ્રીતસિંહ તલવારની અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી છે. આ સાથે હરાજી કરાયેલા બ્લોક્સની કુલ સંખ્યા 88માંથી 56 થઈ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પ્રથમ વખત ખનીજ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં ગ્રેફાઇટ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને રોક ફોસ્ફેટ જેવા ખનીજોનો સમાવેશ થાય છે. હરાજી કરાયેલા સંશોધન લાયસન્સ બ્લોક્સની સંખ્યા હવે 11 છે. અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પ્રથમ વખત સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી. લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના પગલે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યભરમાં અગ્નિ સલામતીના પગલાંનું મિશન મોડમાં નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈપણ ઇમારતનો ઉપયોગ તે હેતુ માટે જ થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે. ભોંયરામાં કોઈપણ કોચિંગ સેન્ટર, નર્સિંગ હોમ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચાઓ માટે આતુર છે. સર્જીઓ ગોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે, જેનાથી નવી આર્થિક તક ઊભી થશે અને ભારત અમેરિકા આર્થિક ભાગીદારી મજબૂત બનશે. ભારે ઉદ્યોગમંત્રી HD કુમારસ્વામીએ સ્ટીલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે ડિજિટલાઇઝેશન બનાવવા અપીલ કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં આયોજિત સ્ટીલ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન પરના વિચારમંથન સત્રમાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશે 2018થી વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે તેની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2021-22 થી

ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે આશરે 8% વધ્યું છે, જ્યારે સ્થાનિક માંગમાં વધારો થવાના કારણે ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ આશરે 13% વધ્યો છે. તેમણે ઉત્પાદકતા, જાળવણી અને સલામતી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કૃત્રિમ બુદ્ધિ, મશીન લર્નિંગ, ડિજિટલ ટ્વિન્સ, રોબોટિક્સ અને અદ્યતન વિશ્લેષણ જેવી તકનીકોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ આ સમારંભની અધ્યક્ષતા કરશે અને પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાલયોને ઇનામ વિતરણ કરશે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી અને ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ સરકારી કર્મચારીઓ અને તમામ વ્યવસાયિકોના દૈનિક પરિવહનને સરળ બનાવશે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો ખાડી ક્ષેત્રના 3 દિવસના પ્રવાસે છે. તેઓ ગઈકાલે અબુધાબી પહોંચ્યા હતા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અધિકારીઓને મળતા અગાઉ સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરીનમાં વાટાઘાટો કરશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રાદેશિક ભાગીદારોને અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં ચાલી રહેલા વચગાળાના શાંતિ કરાર તેમજ સંભવિત અંતિમ કરાર માટેના માળખા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. શ્રી રૂબિયોએ ઈરાનને ભવિષ્યમાં કોઈપણ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લાદવાની મંજૂરી આપવામાં નહીં આવે તેના પર ભાર મૂકતા આવા પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ગણાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0 પરાજય આપ્યો. પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના 2 ગોલ સાથે 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે. દરમિયાન ઇંગ્લેન્ડ અને ઘાના વચ્ચેની મેચ ડ્રો રહી હતી, જ્યારે ક્રોએશિયાએ પનામાને 1-0 હરાવ્યું હતું. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત કર્યું છે. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સૌપ્રથમ તેઓ મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે અને ત્યારબાદ ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. તેમણે કહ્યું કે અગાઉ આદિજાતિ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ જ ન હતી ત્યારે આજે દાહોદમાં જિલ્લા સ્તરે સાયન્સ અને મેડિકલ કોલેજો કાર્યરત છે.
1: આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માન્ય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયર અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઉભી છે.
0: દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાની વેરાવળ આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓએ સૂર્ય નમસ્કાર અને યોગના આસન કર્યા હતા. કચ્છના મુંદ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમએના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી ધવલ પંડ્યાએ નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત મુંદ્રા તાલુકાના 9 ગામોની 18 શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં નવીન પ્રવેશપાત્ર બાળકો તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. ગાંધીનગરમાં આજે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 9ના કુલ 109 બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. ભાવનગરના ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજકોટના કોટડા સાંગાણીના

0: નવા રાજપીપળિયા ગામે પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ડાંગની એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ, સાપુતારા ખાતે નવાગામ પ્રાથમિક શાળા, ગિરિનગર પ્રાથમિક શાળા અને પીએમ શ્રી ઈએમઆરએસ સાપુતારામાં સામૂહિક શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી પીએમ શ્રી તાલુકા શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે 8 મહિના અગાઉ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી, જેની તપાસ ધનસુરા પોલીસે હાથ ધરી હતી અને સુનાવણી અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે તેમ સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
1: આથી 8 મહિના પહેલા આરોપી સગીરા, જે ધોરણ 9મો અભ્યાસ કરતી હતી, તેને ભગાડી અને વડોદરા તેમજ છોટાઉદેપુર બાજુ લઈ ગયેલો અને તેની ફરિયાદ આરોપીના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશને આપેલી. પોક્સો કોર્ટમાં કેસ ચાલેલો અને ત્યાં આરોપી સામે પુરાવાઓ રજૂ થતો તેને તકસીરવાર ઠેરવવામાં આવેલો અને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલી.
0: દેવભૂમિ દ્વારકા પોલીસે 80 લાખ રૂપિયાની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો દરિયાઈ માર્ગે યમન મોકલવામાં આવી રહ્યો હતો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પરવાના વિના જ ગેરકાયદે આ દવાઓ વિદેશ મોકલવાની તૈયારી કરાઈ રહી હતી. એસઓજીની તપાસમાં કુલ 9,50,490 પ્રતિબંધિત કેપ્સ્યુલ મળી આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક જ દિવસમાં માલ પરિવહનથી 11,22,00,000 રૂપિયાની કમાણી કરી. આ રેકોર્ડ બ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ગઈકાલે કુલ 20 રેકના લોડિંગમાં 8 રેક પેટ્રોલિયમ ઉત્પાદન, 3 રેક એલપીજી, 3 રેક ફર્ટિલાઇઝર, 3 રેક મીઠું, 2 રેક કન્ટેનર અને 1 રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. ભુજના નખત્રાણા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાણીપીણીના વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું. તંત્રએ નખત્રાણા બસ સ્ટેન્ડ તથા વિથોણ ચોકડીની આસપાસ આવેલી ફાસ્ટફૂડની લારી, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાની લારી પર તપાસની કાર્યવાહી દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલ ફાફડા, જલેબી, ભજીયા, સમોસા અને ઢોકળા મળી કુલ 30 કિલો જેટલા ખુલ્લા, અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની આકસ્મિક તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કચ્છ દ્વારા જણાવાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક દિનેશ પરમાર. સામાન્ય રીતે 15-16 જૂન આસપાસ વરસાદનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ મેઘરાજાની વિધિવત રીતે પધરામણી થઈ નથી. વરસાદના વાદળો ન ઘેરાતા હવે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ હજુ માત્ર 5.32% જ વરસાદ થયો છે. વરસાદ ખેંચાતા તેની અસર વાવેતર ઉપર પડી છે, કારણ કે ઝાલાવાડમાં ગત વર્ષ કરતા આ વર્ષે 97,557 હેક્ટરમાં આગોતરું વાવેતર પણ ઘટ્યું છે. જોકે આગામી દિવસોમાં ચોમાસું ગતિ પકડશે તેવી આગાહી છે અને સારો વરસાદ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના ખરીફ પાકમાં પણ વધારો થશે તેમ મનાય છે. બીજી તરફ ચોમાસું સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત સંસ્થાઓ પાસેથી જ ખરીદવા નાયબ ખેતી નિયામક દ્વારા અપીલ કરાઈ છે. જો જિલ્લાના કોઈપણ ખેડૂતને બિયારણ, ખાતર કે જંતુનાશક દવાની ઉપલબ્ધતા અથવા તેની ગુણવત્તા બાબતે કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો કચેરીનો સંપર્ક કરી શકે છે. ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય, ખેડૂતોને નેનો ખાતર પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે માર્ગદર્શન આપતા એક જાગૃતિ કેમ્પનું

0: આયોજન કરાયું હતું. જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભદ્રેશી ગામે યોજાયેલા કેમ્પમાં સંતુલિત ખાતર વ્યવસ્થાપન તેમજ જમીન ચકાસણી, સોઇલ ટેસ્ટિંગ અંગે સમજણ આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. 3 દિવસ દરમિયાન સામાજિક, રાજકીય આગેવાનો અને અધિકારીઓ જિલ્લાના 10 તાલુકાઓમાં 14,666 બાળકોને બાલવાટિકામાં અને 499 બાળકોને ધોરણ 1માં શાળા પ્રવેશ કરાવશે, એટલે કે કુલ 15,165 બાળકો આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પોતાના શિક્ષણની શરૂઆત કરશે, જ્યારે ધોરણ 9માં 16,772 બાળકો શાળા પ્રવેશ કરશે. ધોરણ 11માં કુલ 12,054 બાળકો શાળા પ્રવેશ કરશે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ઝુરાવરનગરની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. સુરેન્દ્રનગરની મહિલા આઈટીઆઈ ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું. કેમ્પ અંતર્ગત આઈસીડીએસ શાખાની પૂર્ણા યોજના હેઠળ આવતી 15-18 વર્ષની આશરે 100 જેટલી કિશોરીઓએ મહિલા આઈટીઆઈની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓને તમામ પ્રકારના કોર્સ અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 26 અને 27 જૂન દરમિયાન મહોરમ પર્વની ઉજવણી થનાર હોય, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાંતિ અને સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય, કોઈ દુર્ઘટના ન સર્જાય કે કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે કેટલાક પ્રતિબંધાત્મક આદેશ કરાયા છે. જાહેરનામા મુજબ 9 ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા બનાવવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પીજીવીસીએલને પણ તાજિયાના રૂટ પર નીચા ટટકતા વીજ વાયર કે નમી ગયેલા વીજ પોલ હટાવવા આદેશ કરાયો છે. વિધવા બહેનો માટે કામ કરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરી સુરેન્દ્રનગર દ્વારા ઘરેલુ હિંસા અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં ઉપસ્થિત અધિકારીઓ તજજ્ઞો દ્વારા ઘરેલુ હિંસા અંતર્ગત કાયદાકીય જોગવાઈઓ સાથે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ હતી. લખતર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે ઘનશ્યામ થડોડા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નવઘણ મકવાણાની વરણી થતાં તેમણે પદ ગ્રહણ કર્યું હતું. છેવાડાના માનવીને પાકું ઘર આપીને તેમને સ્વમાનભેર જીવન જીવવાનો અવસર પૂરો પાડવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતો કાર્યક્રમ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ચુડા ખાતે યોજાઈ ગયો, જેમાં વિચરતી અને વિમુક્ત જાતિના 13 સરાણીયા પરિવારોને પાકા મકાનો ફાળવ્યા બાદ ગૃહ પ્રવેશ કરાવાયો હતો. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કાર્યક્રમના પ્રારંભે કવિ વિનોદ જોશીની રચના હમણાં આપે સાંભળી ઝરણાબેન દેસાઈના સ્વરમાં. હવે સાંભળીએ અમર ભટ્ટના સ્વરમાં વિનોદ જોશીની રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ વિનોદ જોશીની રચના રેખા ઠાકરના સ્વરમાં.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અત્યારે બપોરના 3:10 થઈ રહી છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ. થોડા જ વિરામ બાદ સાંજે 5 આ જ મીટર્સ પર અમે ફરી ઉપસ્થિત થઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં

0: માને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મીડિયમ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ હવેલી સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે પોપટલાલ ગાંધારો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ પરમાનંદ દાસનું પદ.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધ્યું.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી

0: साकार थई रह्यु छे निपुण भारत नु स्वप्न, विकसित गुजरात, विकसित भारत। शिक्षण विभाग, गुजरात सरकार।
1: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો હવેલી સંગીતનો કાર્યક્રમ। આજના કલાકાર છે પોપટલાલ ગાંધર। કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફરીથી સૂરદાસનું પદ।

મીડિયમ 370 પોઈન્ટ 3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મુખ્યત્વે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ તથા દીવમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલ છે. માછીમાર ભાઈઓ માટે હવામાન વિભાગ તરફથી આવતા 24 કલાક માટે કોઈ જ સૂચના આપવામાં આવેલ નથી. હવામાન સમાચાર પૂરા થયા. શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આજ રાત સુધીના તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો અંગે. થોડીવાર પછી એટલે કે 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી તથા

7:22 મિનિટે ગામનો ચોરો આ બંને કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત કરીશું. વડોદરા કેન્દ્રનું યોગદાન 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ જેમાં 9:30 આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર પર, પ્રસ્તુત કરતા રમેશ ગોખલે. રાત્રિના 10:00 છાયા ગીત તથા 10:30 ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજ રાત સુધી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. હવે આપને જણાવી દઈએ આવતીકાલે તારીખ 25 જૂન 2026 ગુરુવારે રજૂ થનારા કાર્યક્રમો અંગે. 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતીમાં વૃક્ષોની કેળવણી એ વિષય પર કાનન છાયાની રજૂઆત, 7:22 ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:30 સુગમ સંગીતનો કાર્યક્રમ સ્વરકાર આશિત દેસાઈ.

સાથેના 55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ વિષય માનવ સર્જિત પર્યાવરણ રજૂઆત દર્શના દેસાઈ ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 વાગે અશોક પંડ્યાના સ્વરમાં 9:15 વાગે ફિલ્મી સંગીતનો કાર્યક્રમ મનોરંજન 10:30 વાગે ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 11 વાગ્યાથી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળશો જેમાં 12 વાગે ગુજરાતી ગીતો 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર જેમાં સહયોગ થકી સ્વાવલંબન જયશ્રીબેન કાકડિયા સાથેની મુલાકાત નિર્માણ અટલ શર્મા નિર્માણ સહાય કૃપા જીવરાજાની

દોઢ વાગે જય ભારતી તથા 42 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં સાંજે 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6 વાગે સુગમ સંગીતનો કાર્યક્રમ સ્વરકાર આશિત દેસાઈ, 6:30 વાગે આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયેલો અહેવાલ રમતના અંત સુધી. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજ રાત સુધીના તથા આવતીકાલે રજૂ થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી.

0: મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોવોટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: થોડી જ વારમાં આપ અમારા અમદાવાદ કેન્દ્રથી સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. તેમણે મોટી ખરાજ, રાડુંગરી અને ગાંગરડા ગામની શાળાઓમાં કુલ 300થી વધુ બાળકોને પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આદિવાસી વિસ્તારોમાં આજે વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળ મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ આપવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
1: અનેક બાળકો જેને ક્યારેય શાળાની બેગ કેવી હોય, પુસ્તક કેવી હોય કે પછી શાળામાં ઘંટડી કઈ રીતે વાગતી હોય ને, એનો અવાજ જ નથી સાંભળ્યો. એમને હંમેશા સિગ્નલ ઉપર પોલીસની સિસોટી સાંભળી છે કે સિગ્નલ ખુલી અને સિગ્નલ બંધ થાય, તેવા બાળકોને શાળાની રિસેસની ઘંટડી સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવવાનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ.
0: રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આજે બીજો દિવસ હતો. આજે વિવિધ મંત્રીઓએ જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો. નવસારીના ગણદેવીમાં આંતલિયા, ઉંડાચ અને વિવિધ આંગણવાડીઓમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ યોજાયો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીએ શિક્ષણને જવાબદાર, સંસ્કારી અને સંવેદનશીલ નાગરિક ઘડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ થરા શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયા જામનગરની દડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતેની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવ્યો. સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવ્યા બાદ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે પ્રતિક્રિયા આપી.
2: શિક્ષણ તો અત્યારે આપણને ફ્રીમાં જ મળે છે, પ્રાથમિક શિક્ષણ. ત્યાર પછી પણ આપણને અનેક પ્રકારની યોજનાઓનો પણ લાભ મળે, અને કોઈ ઉચ્ચ શિક્ષણ લેવું હોય, કોઈ ડોક્ટર એન્જિનિયર બનવું હોય કે બીજું કઈ કરવું હોય તો પણ આપણને ફ્રી સિમ કાર્ડ નો લાભ મળે. જેટલી ફી આપણને ત્યાં કોલેજમાં ભરાવે એટલી તો સરકાર આપે છે, આપણે તો ખાલી લાભ જ લેવાનો. એટલે આવનાર દિવસોમાં જેમને પણ યોજનાઓની માહિતી હશે, એ પણ જેમને જરૂર હોય સમયસર એને ફોર્મ પણ ભરાવવું જોઈએ.
0: વલસાડમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ 107 બાળકોને પ્રવેશ અપાવ્યો, જ્યારે પંચમહાલના કાંસુડી પ્રાથમિક શાળામાં પ્રભારી સચિવ રાજેશ માંજુના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો. બોટાદમાં પ્રભારી સચિવ બીએ શાહે સરકારી શાળા ખાતે 1 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે શૈક્ષણિક મકાનનું લોકાર્પણ અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ખેડા જિલ્લામાં ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં પીપળાતા અને ઉતરસંડાની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અમદાવાદના ચાંગોદર ખાતે પ્લાઝમામાં ભેળસેળ મામલે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયાએ કહ્યું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું, આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું, રાજ્યની તમામ બ્લડ બેન્કો અને પ્લાઝમા સેન્ટરોની પણ તપાસ કરાશે.
3: પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા, એને કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્નમેન્ટની કે ગુજરાત ગવર્નમેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી નહીં. પરંતુ આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે, આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ પહોંચ્યા છે, એને છોડવામાં

0: આવશે નહીં, એની કાર્યવાહી શરૂ થઈ રહી છે.
1: મુંબઈ સીમા શુલ્ક વિભાગે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી છે. માદક એડી રાજાણી તરીકે થઈ છે. તેના સામાનની તપાસ દરમિયાન અધિકારીઓને તેની ટ્રોલી બેગમાં 14 પેકેટ મળી આવ્યા, જેમાં માદક પદાર્થના શંકાસ્પદ છોડ હતા. અધિકારીઓએ માદક પદાર્થનો કુલ 5 કિલો જથ્થો જપ્ત કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. આ સન્માન માટે પસંદગી પામ્યા બાદ પ્રતિભાવ આપતા કિશોરભાઈએ કહ્યું, આ મારું સન્માન નથી પણ પૂર્વજોની સાધના તપસ્યાનું ફળ છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ છેલ્લા 5 દાયકાથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે પ્રયાસ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર હાલ તેઓ સંગીત સાધકોને રુદ્રવીણા નિર્માણ શીખવે છે. વડોદરાનો આ મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. વડોદરા ખાતે 29 અને 30 જૂને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના રમતગમત સાધનો માળખાને વિશેષ રૂપે રજૂ કરાશે. તેમાં ખાસ કરીને વાંસમાંથી બનાવેલા સાધનો આકર્ષણનું કેન્દ્ર બનશે. રોકાણકારો સમક્ષ જિલ્લામાં ઉપલબ્ધ વાંસ સંસાધન, કુશળ માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરાશે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર કરવામાં આવ્યા, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે. પરિષદ દરમિયાન વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અને વિવિધ ટેકનિકલ સત્રોમાં કુલ 20 જેટલા વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓએ પોતાના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા. કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં સુરતના યુવકના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ડુમસ વિસ્તારના રહેવાસી મૃતક સની પટેલના ભાવિ રવિ પટેલે કતારમાં તેમના પાર્થિવ દેહની ઓળખ કરી લીધી હતી. ભારતીય દૂતાવાસની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. આજે સનીનો પાર્થિવ દેહ કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ કતારના રસ લફાન સ્થિત LNG ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 12 ભારતીયના મોત થયા હતા. અમદાવાદના સુભાષ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું, IIT રૂડકી, IIT ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાત મહેશ ટંડનની મદદથી આ બ્રિજની વિસ્તૃત સ્થળ તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ટેકનિકલ અભ્યાસ અને વિવિધ વિશ્લેષણ પૂર્ણ થયા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
2: ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને RMB દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: હવામાન. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે અરબી સમુદ્ર તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે.
3: આજ गुजरात क्षेत्रों में और सौराष्ट्र में इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे 24 से लेकर 30 जून तक इसमें हल्का

0: से मध्यम वरसाद का भी संभावना रहेगा।
1: દરમિયાન દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ અને વઘઈમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાંથી 11,000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે. સ્થાનિક ગુના શાખાએ ધરવાડા ગામના પાટિયા નજીક જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરી પોલીસે એક જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમાશુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે કાર્યક્રમ ગામનો છોરો.

0: राम राम खेडूत मित्रों, राम राम श्रोता मित्रों, मित्रों गामनो चोरो कार्यक्रम सांभळता तमाम खेडूत मित्रों अने पशुपालक मित्रों नुं गामनो चोरो कार्यक्रम मां हार्दिक स्वागत छे। मित्रों सवार पड़ता ज आपणे आपणा परिवार ने पौष्टिक नास्तो अने जमवानुं आपीए छीए, खरुं ने? पण क्यारे विचार्युं छे मित्रों के आपणा आंगणे उभेली એ દૂધાળી ગાય કે ભેંસ જે આખા ઘરનું ગુજરાન ચલાવે છે, શું એને સાચું પોષણ મળે છે? આપણે લીલો ચારો નાખીએ છીએ, ક્યારેક કપાસિયા ખોળ આપીએ છીએ, તો ક્યારેક મિત્રો વળી સૂકો ચારો ધરીએ છે, પણ આ બધું અલગ અલગ આપવાથી પશુને પૂરતું પોષણ મળતું નથી। જેમ આપને થાળીમાં દાળ ભાત શાક રોટલા બધું મિક્સ જોઈએ, બસ એમ જ પશુઓને પણ એક જાદુઈ ફોર્મ્યુલા છે અને એનું નામ છે સંપૂર્ણ પશુ આહાર। મિત્રો આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવા છે પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા વિશેની, અને મિત્રો આ વિષય પર ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધું છે પ્રવીણ કાકાએ। તો ચાલો મિત્રો પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ।
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે। મિત્રો આ કાર્યક્રમમાં આપણે ખેતીની લગતી વાતો, પશુપાલનની લગતી વાતો અને ઘણી બધી ખેડૂત ઉપયોગી વાતો કરતા હોઈએ છીએ। મિત્રો આજના આ કાર્યક્રમમાં આપણે આજે વાત કરીશું પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા, અને મિત્રો આ વિષય ઉપર આપણી સાથે વાત કરશે ડોક્ટર જયવીર આર પટેલ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે પોતાની સેવાઓ આપે છે। પ્રથમ તો અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતા મિત્રો વતી સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે, નમસ્કાર।
2: નમસ્કાર
1: સાહેબ, પહેલા એ પ્રશ્ન થાય કે પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા, તો પહેલા પશુ આહાર વિશે માહિતી આપશો અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને?
2: તો પશુ આહારમાં આપણે અત્યારે શું કરીએ છીએ કે પછી કે 40-50% લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો એમાંથી 70% ખેડૂતો ખેતીના વ્યવસાયની સાથે સાથે પશુપાલન પણ વ્યવસાય કરતા હોઈએ છીએ। તો ભારત દેશમાં આપણે દેખીએ કે વિશ્વમાં અત્યારે પણ દૂધ ઉત્પાદનમાં અવ્વલ નંબર ધરાવે છે અને સાથે સાથે તેના પશુઓની સંખ્યામાં પણ અવ્વલ નંબર ધરાવે છે। તો ભારતના અંદર પ્રતિ પશુ દીઠ દૂધ ઉત્પાદનની વાત કરીએ તો બહુ જ બીજા દેશો કરતા બહુ જ ઓછું છે,

0: આપણે કરીને આપણે દૂધ ઉત્પાદન પ્રતિપક્ષી દૂધ ઉત્પાદન વધારવાની જરૂર છે. તો એના માટે ઘણા બધા એવા જાત સુધારણા કરવી જોઈએ કે પછી આપણે ખોરાકની નવી પદ્ધતિ અપનાવવી જોઈએ. આ રીતે આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ. તો અત્યારે આપણે એક પ્રતિપશુ દીધ આપણે બીજા પશુ દીધની સાથે સાથે ખૂબ જ ખોરાક આપવાની જરૂર ના હોવા છતાં પણ ખોરાક આપતા હોઈએ છીએ. તો કેમ કરીને આપણે ઘટાડવો જોઈએ અને આપણે ઇકોનોમિક સુધારવી જોઈએ અને ઓછા ખોરાકે કઈ રીતે આપણે એનું વધુ દૂધ મેળવી શકીએ એના માટે આપણે આજે વાત કરીશું.
1: તો સાહેબ સાથે સાથે એ પણ વાત કરશો કે પશુ આહારના કે ઘાસચારાના પ્રકાર વિશે પણ વાત કરશો.
0: ઘાસચારાના પ્રકારના આપણે વાત કરીએ તો ઘાસચારાના અંદર એક ધાન્ય વર્ગનો બી ઘાસચારો આવે છે અને એક પ્રોટીન યુક્ત જેને આપણે આપણે કહીએ છીએ કે રજકો બાજરી છે કે પછી કે આપણે બટન છે કે એ અલગ એક ઘાસચારો આવે છે. તો એના અંદર હંમેશા આપણે ધાન્ય વર્ગની સાથે સાથે આપણે જે બી વધારે પ્રોટીન વાળો ઘાસચારો છે એની સાથે સાથે બંને સાથે કરીને આપવા જોઈએ. પણ શું થતું હોય છે કે આપણે કે એટલું ધાન્ય વર્ગના ઘાસચારો આપવામાં આવે છે એમાં ઓછો પ્રોટીન હોવાના કારણે એના અંદર પ્રોટીનની ઉણપના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો દેખવા મળે છે. તો હંમેશા અનાજ વર્ગના ઘાસચારાની સાથે સાથે જે પ્રોટીન યુક્ત જે ઘાસચારો છે આપણે વાત કરીએ કે બરસીમ છે કે પછી કે રજકા બાજરી છે કે લચકો છે કે તો એનો ઉપયોગ કરવો જોઈએ.
1: સમતોલ આહાર કે જેમાં બધા જ તત્વો હોય, તો આપણા પશુઓ માટે પણ સમતોલ આહાર શું છે એ વિશે વાત કરો. સમતોલ આહારમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ શકે એ વિશે વાત કરશો.
0: હા, સમતોલ આહારનો મતલબ શું થાય છે કે આપણે અત્યારે આપણે ગાય ભેંસને આપણે ઘણા બધા ટાઈમ 5 થી 6 ટાઈમ સુધી અલગ અલગ પ્રકારનો અને અલગ અલગ ટાઈમે આપણે ખોરાક આપતા હોઈએ છીએ. તો આપણે હવે અત્યારે આપણે જેમ ખોરાક હ્યુમનના અંદર કે માણસના અંદર આપણે ખોરાક ખાતા હોઈએ છીએ, દાળ ભાત શાક રોટલી અને ચારે વસ્તુ એક સાથે ખાતા હોઈએ છીએ અને દિવસના 2 કે 3 ટાઈમ ખાતા હોઈએ છીએ. તો એ જ રીતે પશુઓમાં પણ આપણે બધા ખોરાક એક સાથે આપીને મિક્સ કરીને ખોરાક આપવો જોઈએ અને 2 કે 3 ટાઈમ. તો એને વાગોળવા માટેનો પૂરતો સમય મળી રહે, તો એના કારણે વાગોળવા પૂરતો સમય મળે છે તો એના ચયાપચયની પ્રક્રિયા પર અસર પડશે અને એના કારણે દૂધ ઉત્પાદન પણ વધારો દેખી શકાય છે.
1: આપણા જે પશુપાલકો છે એ પશુઓ એમના માટેનું આર્થિક કમાવાનું સાધન છે, તો એ પશુઓને આહાર ખવડાવવાથી એમના દૂધમાં કઈ રીતનો વધારો કરી શકાય એ વિશે વાત કરશો.
0: તો આપણે એક સાઇલેજ આપણે આપતા હોઈએ છીએ કે સાઇલેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણી જગ્યાએ. ઘણા સમય પહેલા તો એવું માનવામાં આવતું કે સાઇલેજ ખવડાવવાથી તો શું દૂધ ઉત્પાદન વધશે કે નહીં. તો ધીમે ધીમે એક ખેડૂતે ખવડાવ્યું, પછી 2-3 ખેડૂતે ખવડાવ્યું, પછી અત્યારની કન્ડિશનમાં આપણે બધા જ સાઇલેજ ખવડાવીએ છીએ અને સાઇલેજના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો પણ દેખવા મળે છે. તો સાઇલેજનો ઉપયોગ કરવો જોઈએ. આપણે બહારથી ખરીદીને શકતા હોય તો ઘરે સાઇલેજ બનાવીને બી આપણે એને પશુઓને આપી શકાય છે. ત્યારબાદ આપણે બાયપાસ ખોરાકની વાત કરીએ કે આપણે ઘણા બાયપાસ પ્રોટીન કે બાયપાસ ફેટ આપણે આપતા હોઈએ છીએ. તો હંમેશા બાયપાસ ફેટ વ્યાયા પછીના સમયના અંદર આપવાથી એનું જે વ્યાયા પછી જે બી ગાય ભેંસ હોય તો દૂધ ઉત્પાદન જતું હોય છે. તો એના કારણે એનો જે બી એનો પશુઓનો જે અંદરની શક્તિ છે એ ઓછી થતી જ હોય છે. તો એના કારણે બાયપાસ ખોરાક આપવાથી એના શરીર જળવાઈ રહે છે અને એના દૂધ ઉત્પાદનમાં પણ વધારો દેખવા મળે છે. સાથે જ વાત કરીએ આપણે કે પરાળની વાત કરીએ તો ઘણા સમય ઘણા બધા ખેડૂતો પરાળ ખવડાવતા હોય, તો પણ એમાં શું હોય છે પરાળના અંદર ન્યુટ્રિશન લેવલ બહુ જ ઓછું દેખવા મળે છે. તો પરાળના અંદર ન્યુટ્રિશન લેવલ વધારવા માટે આપણે એને યુરિયાનો છંટકાવ કરતા હોય છે. યોગ્ય માત્રાના અંદર એના અંદર યુરિયાનો છંટકાવ કરવો જોઈએ અને એ યુરિયા છંટકાયેલા પરાળના અંદર પ્રોટીનનો માત્રા એ સાદા પરાળ કરતા વધી જાય છે. તો એ ટાઈપનું કે યુરિયા છંટકાવ કરેલા પરાળનો ઉપયોગ કરવાથી પણ એના પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે એના બોડીના અંદર અથવા શરીરના અંદર અને એના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે. તો આ ટાઈપની આપણે ખોરાક પર નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ કે નવા ખોરાક અપનાવવા જોઈએ કે જેના કારણે આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ.
1: હવે પશુઓને અલગ અલગ ખોરાક દિવસના અલગ અલગ સમય આપવાથી દૂધ ઉત્પાદનમાં અને ચયાપચયમાં કઈ નકારાત્મક અસરો જોવા મળે ખરી?
0: હા, એમાં શું છે કે આપણે અત્યારે અમે આગળ વાત કરીએ કે આપણે અત્યારે દિવસ દરમિયાન 3 થી 4 વખત કે 4 થી 5 વખત આપણે અલગ અલગ સમય અને અલગ અલગ ખોરાક આપતા હોઈએ છીએ. તો એના કારણે પૂરતો વાગોળ કરવાનો સમય મળતો નથી. તો એના કારણે શું થતું હોય છે કે એ જ્યારે જીવ આપણે ખાવા આપીએ તો એ શું થતું હોય છે કે જઠરમાં જાય છે, જઠરમાં પાછું એ વાગોળ કરે છે એટલે મોઢામાં આવે છે, પાછું એ જઠરમાં જાય, આ પ્રક્રિયા ચાલતી હોય. તો આપણે વારંવાર ખોરાક આપવાના કારણે શું થતું હોય છે કે આ પ્રક્રિયા અડચણ ઉભી થતી હોય છે અને એ બાયપાસ થઈ જાય, એટલે કે ડાયરેક્ટ જઠરના અંદરથી નાના આંતરડાના નાના મોટા આંતરડામાં જઈને બાયપાસ.

0: તો એને પૂરતા પ્રમાણમાં એ એબ્સોર્પ્શન થવાનો એટલે કે શોષાવાનો સમય મળતો નથી. તો આપણે હંમેશા ઓછા ટાઈમે ખોરાક અને સારો એવો મિક્સિડ ખોરાક આપવાથી આ હલ થઈ શકે, આ સમસ્યાનો હલ થઈ શકે છે.
1: હવે મનુષ્ય હોય કે પ્રાણી હોય, બધાના સારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ આહારની જરૂર પડે. તો સંપૂર્ણ આહાર વિશે તમે શરૂઆતમાં જ વાત કરી, તો આ સંપૂર્ણ આહાર કેવી રીતે બનાવી શકાય એ વિશે સમજ આપશો.
0: સંપૂર્ણ પશુ આહાર એ બહુ જ આપણે વાત કરીએ કે સીધી રીતેમાં બની શકે છે. તો એના અંદર આપણે વાત કરીએ કે આપણે લીલોચારો અને સૂકોચારો દાળનો ઉપયોગ કરતા હોઈએ, તો દાળનો ભૂકો કરી અને એની સાથે સાથે જ આપણે લીલોચારો અને સૂકોચારો ના અંદર ટુકડા કરવાના હોય છે. તો એક બે સેન્ટીમીટર જેટલા ટુકડા કરી અને એની સાથે સાથે આપણે જે દાળનો ભૂકો છે એ ભેળવીને આપણે પશુઓને આપતા હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલા પ્રમાણમાં આપણે ભેળવવો જોઈએ, કે દાળનો કેટલો ટકા ઉપયોગ કરવો જોઈએ અને લીલોચારો અને સૂકોચારો કેટલા ટકા ઉપયોગ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણે જયારે વાત કરીએ કે સામાન્ય રીતે આપણે આ ત્રણેય વસ્તુ ભેળવતા પહેલા આપણે વાત કરીએ કે એના અંદર સામાન્ય રીતે દુધાળા પશુ હોય તો દાળનું માત્ર 30-40% જેટલી રાખવામાં આવે છે. સાથે સાથે સૂકાચારાના અંદર 10-12% જેટલું આપણે સૂકોચારાનો ઉપયોગ કરી શકીએ છીએ. લીલાચારાના અંદર 50-58% ઉપયોગ કરીએ છીએ અને આ લીલાચારાના અંદર આપણે સાઇલેજનો પણ ઉપયોગ કરી શકાય. અને આ ત્રણ વસ્તુ આટલા પર્સન્ટેજના અંદર ભેગા કરીને પછી એને મિશ્રિત કરવામાં આવે છે. આ મિશ્રિત ખોરાક આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દિવસમાં 1-2 વખત આપણે આ ખોરાક આપી શકીએ છીએ. સાથે જ આપણે દૂધ ના આપતા પશુઓ માટે આપણે વાત કરીએ તો આ સમયે આપણે ચારાનું પ્રમાણ એટલે કે સૂકાચારા અને લીલાચારાનું બંનેનું પ્રમાણ 85-90% જેટલું રાખી શકાય છે અને દાળનું પ્રમાણ 10-15% જેટલું રાખીને આપણે મિશ્રિત ખોરાક તૈયાર કરી શકીએ છીએ દૂધ ના આપતા પશુઓ માટે.
1: સંપૂર્ણ આહાર પદ્ધતિ ઘણીવાર ખોટી હોય તો ઘણીવાર દૂધ ઉત્પાદન બી ઘટે અને પશુપાલકોનું સંપૂર્ણ પશુ આહાર પણ બગડે અને જેથી ખેડૂતોને મોટો આર્થિક નુકસાન બી થઈ શકે. તો સંપૂર્ણ પશુ આહાર પદ્ધતિ કેવી અપનાવવી જોઈએ અને આ પદ્ધતિ અપનાવવાથી ખેડૂત મિત્રોને અથવા પશુપાલકોને કઈ રીતનો ફાયદો થાય એ વિશે પણ વાત કરશો.
0: તો પહેલા આપણે વાત કરીએ કે આપણે સામાન્ય રીતે આપણે દૂધ આપતા પશુઓ માટે આપણે વાત કરીએ કે દાણ 30-40%, સૂકોચારો 10-12% અને લીલોચારો 50-58% જેટલો રાખવો જોઈએ. તો એના પછી જો દૂધ ઉત્પાદનમાં ઘટાડો દેખવા મળે, આટલાનું મિક્સિંગ કર્યા પછી આપણે ખોરાક આપીએ છીએ પશુને અને એના પછી બી દૂધ ઉત્પાદનમાં ઘટાડો દેખવા મળે, તો આપણે એ રીતનું કરવું જોઈએ કે એના દાણનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ અને ચારાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. આ રીતે કરીને એક એવું ફિક્સ થશે કે પછી કે એ આપવાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો નહીં દેખવા મળે. તો એ આપણે એવું આવું કરી શકીએ કે એ પશુને આટલું આપવાથી એનું દૂધ ઉત્પાદન જાળવી રાખે છે અને એનું શારીરિક સ્થિતિ પણ જાળવી રાખે છે. તો આ રીતે આપણે નક્કી કરવું જોઈએ કે કયા પશુને કેટલા પ્રકારમાં દાણ ઉમેરવું જોઈએ, કેટલા પ્રકારના અંદર પ્રમાણના અંદર સૂકોચારો ઉમેરવો જોઈએ અને કેટલા પ્રકારમાં અંદર લીલોચારો ઉમેરવો જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે એક સરસ વાત કરીએ કે આપણે એ વાત કરીએ કે કઈ રીતે આના શું ફાયદા થાય છે. તો હંમેશા આપણે ફાયદાની વાત કરીએ તો કે એના દૂધ ઉત્પાદન અને ફેટના અંદર આપણે એના અંદર વધારો થતો દેખવા મળે છે. ત્યારબાદ એની શાઇનિંગને આપણે વાત કરીએ કે એના ચામડીની ચમક છે એના અંદર બી ફરક પડે છે અને એની બ્રાઇટનેસ આપણે કહેવાય તો વધી જાય છે. તો એ એક સારા તંદુરસ્તીનું એક પ્રતીક છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કેટલાક પશુઓ એક ચોક્કસ પ્રકારના જ ખોરાક ખાતા હોય છે. આપણે બધું નાખીએ તો એના અંદર જે સારું લાગે એને એ ખાતા હોય છે અને બીજો છોડી નાખતા હોય છે. તો ઘમંડના અંદર એ પડી જ રહે છે. તો એ આ પદ્ધતિથી આપણે એને રોકી શકીએ છીએ. બધું મિક્સિંગ કરીને ખોરાક આપવાથી એના અંદર એ બધું જ એક જ કોળિયાના અંદર બધું જ લઈ લેશે કે એના દાણ બી આવી જશે, સૂકોચારો બી આવી જશે અને લીલોચારો બી આવી જશે. તો આ રીતે એના અંદર જે બી એક ખોરાક ખાય છે અને બીજો ખોરાક નથી ખાતો તે આ ટેવીને આપણે એનાથી દૂર કરી શકીએ છીએ. અને ચોથા નંબરનું કે ઘણીવાર આપણે પશુ વ્યાયા પછી આપણે એને એકલું દાણ અને વધારે પ્રમાણમાં દાણ અને એકલું દાણ આપતા હોઈએ છીએ. તો આના કારણે અમલીયતાનો એને આપણે એસિડોસિસ કહીએ છીએ. તો એ પ્રશ્ન ઉભો થતો હોઈએ છીએ. તો આ કન્ડિશનમાં આ પ્રકારનો આપણે ખોરાકની પદ્ધતિ અપનાવવાથી કે લીલોચારો સૂકોચારો અને દાણ ત્રણેય સાથે મિક્સિંગ કરીને દિવસના 2 ટાઈમ આપવાથી તો એ દાણ એકલું નહીં જાય, એના સાથે લીલોચારો અને સૂકોચારો બી જશે. તો દાણ એ હંમેશા જઠરમાં ગયા પછી શું કરે છે કે એની અમલીયતા ઉત્પન્ન કરે છે, એટલે કે એ જ એની એસિડોસિસ થાય છે. તો એની સામે જે આપણે ચારો આપેલો છે, જે લીલો ચારો અને સૂકો ચારો આપે છે, તે એને પીએચમાં વધારો કરે. તો પીએચ હંમેશા ન્યુટ્રલ કરે છે. ઓકે, તો આ લીલા ચારો અને સૂકા ચારાની સાથે સાથે દાણા આપવાથી

0: અમલીયતાનો પ્રશ્ન એ દૂર કરી શકાય છે.
1: સંપૂર્ણ પશુહારથી પશુપાલકો જે પશુઓ પાળ્યા હોય એમને સારી રીતે આપવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે. આપણો વિષય એ જ છે કે સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા. તો ઘણીવાર સંપૂર્ણ પશુ આહાર પદ્ધતિમાં જો તકેદારી ના રાખીએ, કાળજી ના રાખીએ તો મોટું નુકસાન થતું હોય છે. તો પશુપાલકોએ ખાસ કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ એ વિશે ચર્ચા કરશો.
0: તો પશુપાલક મિત્રો, આપણે જયારે બી આપણે ખોરાક આપતા હોય છે, કોઈ બી નવો ખોરાક આપતા હોય છે, તો એને ધીમે ધીમે આ પદ્ધતિથી ટેવાડવું જોઈએ. તો એના માટે આપણે પ્રથમ અઠવાડિયે આપણે એને સવાર સાંજ કિલો બે કિલો, સવારે એને સાંજે બે કિલો નાખવું જોઈએ, અને ત્યારબાદ એ ત્રણ થી ચાર કે પાંચ દિવસ સુધી આપણે કરીને ધીમે ધીમે એના ખોરાકના અંદર થોડો થોડો વધારો કરીને એમને ફૂલ ફેઝમાં, એટલે કે આપણે કે પૂરતું એ નાખશો એ કરી શકાય છે, પણ પાંચ થી સાત દિવસ થોડું થોડું નાખીને આપણે એને ટેવાડવું જોઈએ કે જેના કારણે આપણે એના જઠરની જે ચયાપચયની પ્રક્રિયા છે એના ઉપર આપણે સારી રીતે એને અસર કરી શકીએ છીએ. સાથે સાથે જ આપણે જયારે દાણા છૂપોચારો અને લીલોચારો ત્રણેયને મિશ્રિત કરતા હોઈએ છીએ, તો એ સારા એવા પ્રમાણમાં મિશ્રિત થયેલો છે કે નહીં એની ચકાસણી બી કરી લેવી જોઈએ. કેટલીક વાર આપણે જયારે મિશ્રિત કરતા હોઈએ છીએ ત્યારે દાણનો ભૂકો હોવાના કારણે દાણ નીચે બેસી જતું હોય છે અને લીલોચારો અને સુકોચારો ઉપર રહી જતા હોય છે. તો જયારે બી આપણે પશુપાલન મૂકીએ ત્યારે લીલોચારો અને સુકોચારો ખાઈ લેશે, નીચેનું દાણ એવું નવું પડી રહેશે, તો એના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો દેખવા મળે. તો હંમેશા યાદ રાખો કે મિશ્રિત થયો છે કે નહીં દાણ, સુકોચારો અને લીલોચારો એક મિશ્રિત થયો છે કે નહીં તો એની ચકાસણી કરી લેવી જોઈએ.
1: ઘણીવાર આપણા પશુપાલકો પાસે સૂકો ઘાસચારો ખલાસ થઈ જાય અને એમણે ખેતરમાં મકાઈ કે બાજરી કે જુવાર વાવ્યો અને એમાંથી એ તરત લીલો ચારો કાપીને દુધાળા પશુઓને આપતા હોય છે, તો ઘણીવાર આપણે સમાચારમાં બી જોઈતા હોય છે કે પ્રાણીઓનું મૃત્યુ થયું કે આફરો ચડ્યો કે ઝેર ચડ્યું, તો એ વિષય પર પણ થોડું અમારા ખેડૂત મિત્રોને ધ્યાન દોરશો.
0: હા, ખેડૂત મિત્રો, ઘણીવાર શું થતું હોય છે કે જયારે આપણે વાત કરી કે આપણે જયારે સુકોચારોનો અભાવ હોય છે ત્યારે લીલોચારો આપણે એમાં બી શિયાળાના સિઝનમાં કે શિયાળામાં જયારે સવારના પરના અંદર આપણે એને કાપીને નાખી દેતા હોઈએ, તો એના કારણે આફરો ચડવાનું કે એ ટાઈપના આપણને દેખવા મળતા હોય છે, પરિસ્થિતિ દેખવા મળતી હોય છે. તો હંમેશા એક યાદ રાખો કે ખેડૂત મિત્રો, હંમેશા શિયાળાના અંદર ખાસ કરીને અને ચોમાસાના અંદર ખાસ કરીને જયારે હવે આપણે કાપો છો, આપણે ઘાસચારો કાપીએ છીએ, એના પછી કમસે કમ એક થી બે કલાક પૂરતા આપણે એને તડકામાં સૂકવીને એના પછી જયારે બી એના ઉપરનું જે પાણી બાચેલું છે એ રિમૂવ થઈ જાય, એ નીકળી જાય, એના પછી ખવડાવવાથી એના આફરો ચડવાના કે એ આપણે એના ઉપર આપણે અંકુશ મૂકી દઈએ છીએ.
1: આ જે સંપૂર્ણ આહાર છે એ શું બધા જ પશુઓને આપી શકાય?
0: આપણે સંપૂર્ણ પશુ આહાર આપણે બધા જ પશુઓને આપણે આપી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ જયારે બી નાનું વાછરડું હોય તો વાછરડું છ મહિના પછી, કારણ કે છ મહિના સુધી એના જઠરના અંદર કે એના અંદર એ જે સૂક્ષ્મ જીવાણુ આપણે કહીએ છીએ, તો માઇક્રોબ્સ કહીએ છીએ, તો સૂક્ષ્મ જીવાણુઓનું સંખ્યા વધતી હોય છે અને રૂમેનનું જે આપણે જઠરનું એનો વિકાસ થતો હોય છે. તો હંમેશા સુકોચારો લીલોચારો એ આપણે થોડા થોડા પ્રમાણમાં આપીએ તો ચાલી શકે છે, પણ આ રીતનો ખોરાક હંમેશા છ મહિના પછી, જ્યારે બી વાછરડાના છ મહિના થઈ જાય એના પછી આપવાનો શરૂઆત કરવી જોઈએ, જે સમયે સૂક્ષ્મ જીવાણુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે અને બીજી વસ્તુ કે એના અંદર જઠરનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ જાય. તો જે રીતે આપણે ખોરાક આપીશું તો એનું ચયાપચન પૂરતા પ્રમાણમાં થશે અને એના કારણે એનો વિકાસ પણ સારી રીતે થઈ શકે.
1: આપણા પશુપાલકોએ સંપૂર્ણ પશુ આહાર બનાવ્યો હોય પછી એ સંપૂર્ણ આહાર બનાવ્યા પછી કેટલા સમયમાં એનો ઉપયોગ કરી લેવો જોઈએ?
0: ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આ જયારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવ્યો છે ત્યારે બે થી ત્રણ દિવસના અંદર આપણે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. પરંતુ ખેડૂત મિત્રો, આપણે જયારે સાયલેજ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે સાયલેજ ના અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે, 65-70% જેટલું રહેલું છે, તો એ બગડવાના ચાન્સીસ રહી શકે છે. તો એવા કન્ડિશન ને જયારે આપણે સાયલેજ નો ઉપયોગ કરીએ છીએ જયારે ટીએમઆર બનાવતી વખતે, તો આ ટીએમઆર નો ઉપયોગ આપણે એના એ જ દિવસે કરી રહીએ તો એ હિતાવત છે. અથવા તો જયારે બી આ સાયલેજ નો ઉપયોગ કરીને જે ટીએમઆર બનાવ્યું છે એ વધેલું હોય તો આપણે બીજા દિવસે એનો ઉપયોગ કરવો હોય તો એ આપણે એક કોથળાના અંદર કે એના અંદર આપણે એને સ્ટોર કરી અને હવા ના રહે એ રીતે આપણે, જે રીતે સાયલેજ આપણે આયેલું હોય છે, તો સાયલેજ કહીએ તો પેકિંગ ટાઈપ હોય છે, તો એ જ રીતે હવાના કોન્ટેક્ટમાં કે ના આવે એ રીતે આપણે એનો બંધ કરી અને સૂર્યપ્રકાશ ના હોય એ જગ્યાએ આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ અને બીજા દિવસે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ.
1: સંપૂર્ણ પશુ આહાર બનાવતા એમાં મિનરલ મિક્સચર ઉમેરવું

0: જોઈએ અને સંપૂર્ણ પશુ આહારમાં સાયલોજનો પણ ઉપયોગ કરી શકાય?
1: મિત્રો, એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો જ્યારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે દાણ આપણે ઉપયોગ કરતા હોય છે. દાણ એ આપણે જો ડેરીના અંદરથી કે પછી કાં તો કોમર્શિયલી આપણે પરચેસ કરતા હોય તો એના અંદર મિનરલ મિક્સચર પૂરતા પ્રમાણ હોય જ છે. તો એ દાણનો આપણે જયારે બી ઉપયોગ કરતા હોઈએ ત્યારે વધારાનું મિનરલ મિક્સચર ઉપરથી નાખવાની કોઈ જરૂર નથી. પણ જયારે જે તે વખતે આપણે દાણ આપણે ઘરે બનાવતા હોઈએ ત્યારે એના અંદર મિનરલ મિક્સચરનું પ્રમાણ ઓછું કે નહીવત હોય છે. તો આ પરિસ્થિતિના અંદર જયારે બી આપણે TMR ટોટલ મિક્સ રાશન આપણે બનાવતા હોઈએ, સંપૂર્ણ પશુ આહાર બનાવતા હોઈએ ત્યારે એના અંદર
0: દાણ, લીલો ચારો અને સૂકો ચારો નું પ્રમાણ કેટલું રાખવું જોઈએ?
1: હા, એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આપણે વાત કરીએ કે દાણ, લીલો ચારો અને સૂકો ચારો આપણે હંમેશા પશુની ઉંમર, શારીરિક સ્થિતિ કે જે ગાભણ છે કે પછી એક વિકાસની પરિસ્થિતિમાં છે કે પછી દૂધ આપતી છે તો દૂધ આપતા કયા વેતરમાં હોય છે કે કયા કેટલો ટાઈમ એના વિહાયેલા થયા છે તો એના ઉપર આધાર રાખે છે. જ્યારે બી આપણે વિહાયાના શરૂઆતના સમયના અંદર આપણે એના દાણનું પ્રમાણ વધારવું જોઈએ, પણ જ્યારે બી એ પ્રેગ્નન્સીના સમયમાં કે જે એ સમયમાં આવે છે જયારે કે ચોથા મહિના કે પાંચ મહિના કે છઠ્ઠા મહિનાના આવે છે ત્યારે એના દાણનું પ્રમાણ ઘટાડીને લીલાચારણ સૂકાચારણનું પ્રમાણ વધારવું જોઈએ. તો સામાન્ય રીતે દૂધાળા પશુના અંદર આપણે દાણનું પ્રમાણ આપણે 30-40% જેટલું રાખતા હોઈએ છીએ. ત્યારબાદ સૂકાચારણનું પ્રમાણ આપણે 10-12% જેટલું રાખતા હોઈએ છીએ અને લીલાચારણનું પ્રમાણ 50-58% જેટલું રાખતા હોઈએ છીએ. આ સાથે જ આપણે જે રીતે એનો સામાન્ય આ રીતે આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવવામાં આવે છે અને જે રીતે એનું દૂધ ઉત્પાદનમાં વધારો થાય તો એ જ રીતે આપણે દાણનું જે પ્રમાણ છે એ વધારવું જોઈએ અને ચારાનું પ્રમાણ છે એ ઘટાડવું જોઈએ. પણ જ્યારે દૂધ ન આપતા પશુઓની આપણે વાત કરીએ તો ચારાનું પ્રમાણ આ વખતે 85-90% જેટલું રાખવું જોઈએ અને સાથે દાણનું પ્રમાણ 10-15% જેટલું રાખવું જોઈએ. તો એ એક જે ઇકોનોમિકલી આપણે ફાયદાકારક નીવડી શકે.
0: સંપૂર્ણ પશુ આહાર અને આંશિક મિશ્ર આહાર વચ્ચે શું તફાવત એ વિશે પણ સ્પષ્ટતા કરશો?
1: તો સંપૂર્ણ પશુ આહાર આપણે આગળ વાત કરી એ જ રીતે એના આપણે અંગ્રેજીમાં આપણે ટોટલ મિક્સ રાશન કહેવામાં આવે છે. એમાં દાણ, લીલો ચારો અને સૂકો ચારો એ યોગ્ય માત્રામાં મિશ્રિત કરીને એકરૂપ આહાર બનાવવામાં આવે છે અને એ આપણે પશુઓને આપવામાં આવે છે. તો આને આપણે સંપૂર્ણ પશુ આહાર કહેવામાં આવે છે. જ્યારે આંશિક મિશ્ર આહારના અંદર આપણે રોજબરોજના જીવનના અંદર ખેડૂતો ઘણા બધા ખેડૂતો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આને આપણે પાર્શિયલ મિક્સ રાશન પણ કહેવામાં આવે છે. અને આ પદ્ધતિમાં આપણે ચારો કે જેના અંદર આપણે લીલો ચારો અને સૂકો ચારો છે તો એના ટુકડા કરી 1-2 સેન્ટીમીટર ટુકડા કરીને લીલો અને સૂકો ચારો જ ફક્ત એને મિશ્રિત કરીને આપણે પશુઓને આપતા હોઈએ છીએ અને દાણ એને અલગથી આપતા હોઈએ છીએ. તો આ પદ્ધતિને આપણે પાર્શિયલ મિક્સ રાશન પદ્ધતિ પણ કહી શકાય છે કે જેના અંદર આપણે દાણ આપણે સવારે સાંજે આપી શકીએ છીએ, દૂધ દોતી વખતે આપણે આપી શકીએ છીએ અને ત્યારબાદ આપણે બીજા બે વખતે આપણે એને લીલો ચારો અને સૂકો ચારો એ મિશ્રિત કરીને આપતા હોઈએ છીએ. તો આ પદ્ધતિને આપણે પાર્શિયલ મિક્સ રાશન કે આપણે આંશિક મિશ્ર આહાર કહેવામાં આવે છે.
0: પટેલ સાહેબ, સંપૂર્ણ પશુ આહાર માટે દાણ કેવી રીતે બનાવી શકે આપણા પશુપાલકો અને શું સંપૂર્ણ પશુ આહાર બનાવવા ઘાસનો ઉપયોગ કરી શકાય?
1: મિત્રો, આપણે જ્યારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર માટે આપણે દાણનો બનાવતા હોઈએ છીએ તો દાણના અંદર સામાન્ય રીતે અનાજ જેમાં આપણે મકાઈનો ઉપયોગ કરીએ છીએ કે બાજરીનો ઉપયોગ કરીએ છીએ કે જવારનો ઉપયોગ કરી શકીએ તો 30-40% અનાજનો ઉપયોગ થતો હોય છે. એમાં ખાસ કરીને મકાઈનો ઉપયોગ આપણે ખાસ કરતા હોઈએ છીએ. એની સાથે સાથે જ આપણે તેલીબિયા ખોળની વાત કરીએ તો કે મગફળીનો ખોળ છે, કપાસનો ખોળ છે કે સોયાબીનનો ખોળ છે તો એમાંથી કોઈ બી એક કે બે નો ઉપયોગ 30-40% જેટલો આપણે એના અંદર કરતા હોઈએ છીએ. સાથે સાથે જ આપણે અનાજ બ્રજની આડ પેદાશો જેવી છે કે ઘઉંનો આપણે ચૂની છે કે ભાઈ ચોખાને ચૂની છે તો આનો ઉપયોગ આપણે 25-35% જેટલો કરતા હોઈએ છીએ. સાથે જ આપણે ગોળની રસી આપણે મોલાસિસ કહીએ છીએ તો મોલાસિસનો ઉપયોગ આપણે બાઇન્ડર તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ કે તો એનો ઉપયોગ આપણે 5-10% જેટલો કરવો જોઈએ. અને સાથે જ મિનરલ મિક્સચર આપણે વાત કરીએ કે 1-2% જેટલું મિનરલ મિક્સચર અને મીઠાનું પ્રમાણ 1% રાખીને આપણે દાણ બનાવી શકીએ છીએ. અને સાથે સાથે આપણે ઘણી વાર આપણે વિટામિન્સ અને અન્ય પૂરક તત્વો કે જેના એન્ટીબાયોટિક્સ છે કે પછી એન્ટીઓક્સિડન્ટ છે કે એ રીતે બહુ ઓછા પ્રમાણના અંદર પૂરક તત્વો આપણે એના અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ અને નાખતા હોઈએ છીએ. અને આ રીતે આપણે પશુને સંતુલિત અને પૌષ્ટિક આહાર બનાવી શકાય છે. અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આપણે કે TMR કે ટોટલ મિક્સ રાશન કે આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવતી વખતે ઘાસનો ઉપયોગ કરી શકાય કે કેમ? તો મિત્રો, આપણે લીલાચારણ

0: આપણે ટીએમઆર બનાવતી વખતે આપણે દાણ અને લીલોચારણ સૂકોચારો ઉપયોગ કરીએ છીએ, તો જે આપણે લીલોચારો ઉપયોગ કરીએ છીએ લીલાચારણના અંદર આપણે ઘાસનો પણ ઉપયોગ કરીએ છીએ, કે જે હાઇબ્રિડ નેપિયર આપણે ઉપયોગ કરીએ છીએ, કે અંજન ઘાસ છે, કે જે બી ઘાસ જે તે રીજનના અંદર મળતા હોય, તો એનો ઉપયોગ કરીને આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવી શકાય છે. પરંતુ જયારે આપણે ઘાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવી એટલી જરૂરી છે કે ઘાસના દોડા એક બહુ જ અણીદાર હોય છે અને મોઢામાં લાગવાથી એના અંદર બીજા બી ઇન્ફેક્શન કે લાગતા હોય લાગવાના ચાન્સીસ રહેતા હોય છે. તો આવા પરિસ્થિતિના અંદર આપણે ઘાસનો ઉપયોગ કરીએ તો ઘાસના અંદર 1-2 સેન્ટીમીટરના ટુકડા કરીને એના ઉપયોગ કરવો જોઈએ, કે જેના કારણે એ સૂકોચારો છે અને દાણના અંદર સંપૂર્ણ રીતે મિશ્રિત થઈ જાય અને જે આપણે બીજા મોઢામાં લાગવાના કે એ જે પ્રશ્નો છે તો એનો હલ પણ થઈ શકે.
1: ડોક્ટર જયવીર પટેલ સાહેબ, પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા એ વિષય પર તમે અમારા પશુપાલકો અને ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને સમગ્ર શ્રોતાઓથી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખેડૂત મિત્ર.

0: વિકસિત થઈ જાય અને જે આપણે બીજા મોઢામાં લાગવાના કે એ જે પ્રશ્નો છે તો એનો હલ પણ થઈ શકે.
1: ડોક્ટર જયવીર પટેલ સાહેબ, પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા એ વિષય પર તમે અમારા પશુપાલકો અને ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને સમગ્ર શ્રોતા વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા વિશેની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

તો મિત્રો, હવે પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે કોઈ વિશેષ સૂચના નથી. આ હતા હવામાન સમાચાર. આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

0: સહયોગને આગળ વધારવા માટે એક બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને યુએઈના બ્રિગેડિયર સ્ટાફ જમાલ ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ અલમરઝોકી દ્વારા આ બેઠકની સહ અધ્યક્ષતા કરવામાં આવી હતી. વધુમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચાના મુખ્ય વિષયો સંરક્ષણ ઉદ્યોગ સહયોગનો વિસ્તાર, નવીનતાને પ્રોત્સાહન, વિશિષ્ટ ટેકનોલોજીનો લાભ લેવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસુંગ લાક સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમની વચ્ચે વૈશ્વિક વિકાસ અને ઇન્ડો પેસેફિક પર વ્યૂહાત્મક મૂલ્યાંકનનું ઉપયોગી વિનિમય હતું. વિદેશમંત્રીએ પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ ધરાવતા દેશોએ સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ. તેમણે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુન સાથે સિયોલમાં મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. વિદેશમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે રાજકારણ, જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, સંરક્ષણ ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, સંસ્કૃતિ અને પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીર અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તકો શોધી. તેમણે રાજદૂત ગ્રીરના નેતૃત્વ અને રચનાત્મક અને પ્રગતિશીલ રીતે વાટાઘાટોને આગળ વધારવા માટે બંને પક્ષોના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી. બ્રિક્સ હેડ્સ ઓફ સ્પેસ એજન્સીઝ બેઠક 2026 આજે ભારતના અધ્યક્ષપદ હેઠળ બેંગલુરૂમાં પૂર્ણ થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે સમાપન સત્રમાં હાજરી આપી અને વૈશ્વિક અવકાશ પહેલમાં ભારતની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. પત્રકારો સાથે વાત કરતા ઇસરોના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે બે દિવસીય બેઠકમાં ઇસરો ઇન સ્પેસ અને અવકાશ વિભાગના પ્રતિનિધિઓ સાથે 10 દેશોના 26 પ્રતિનિધિઓ એકઠા થયા હતા. તેમણે કહ્યું કે ચર્ચાઓ સામાજિક આર્થિક વિકાસ માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ક્ષેત્રોના ઉપયોગ પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ટકાઉ અવકાશ કામગીરી અને કાટમાળ મુક્ત મિશન મેનેજમેન્ટ પર પણ ચર્ચા થઈ. તેમણે ઉમેર્યું કે બ્રિક્સ અવકાશ સહયોગ માળખામાં વધારાના સભ્ય દેશોના સમાવેશ સાથે વિસ્તરણ થવાની અપેક્ષા છે, જે અવકાશ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવે છે. આજે કોલકાતાના તારાતલા વિસ્તારમાં એક બાંધકામ હેઠળના ગોડાઉનની છત ધરાશાયી થઈ, જેમાં 3 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુવેન્દુ અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘટના માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આવતીકાલે વિધાનસભામાં આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સેના, એનડીઆરએફ, પોલીસ, ફાયર અને આકસ્મિક સેવાના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. તેમણે આજે પ્રારંભિક બચાવ તબક્કામાં સ્થાનિક લોકોને સામેલ કરવા બદલ ફાયર સર્વિસ અને એનડીઆરએફના સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી. કાટમાળમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને બચાવ પાણી અને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અરૂણાચલ પ્રદેશના સુબાનસિરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આસામના વિવિધ સરહદી જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં અરૂણાચલ પ્રદેશના નીચલા સુબાનસિરી જિલ્લાના યાઝાલી વિસ્તારમાં 72.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આના કારણે નદીના સ્તરમાં ઝડપથી વધારો થયો અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अरुणाचल प्रदेश में हुई भारी बारिश के बाद असम में संभावित बाढ़ की स्थिति को देखते हुए राज्य सरकार ने सभी संभावित एजेंसियों को हाई अलर्ट पर रखा है. इसके परिणाम स्वरूप असम में धेमाजी, लखीमपुर, विश्वनाथ और सोनितपुर सहित निचले क्षेत्रों में नदियों के जलस्तर और प्रवाह की गति में उल्लेखनीय वृद्धि होने की संभावना है. अगले 1 से 2 दिनों में बाढ़ का पानी और आगे के क्षेत्रों की ओर बढ़ सकता है. SDRF, NDRF और अन्य इमरजेंसी रेस्पॉन्स दलों को तैयार रहने के निर्देश दिए गए हैं. जिला प्रशासन को संवेदनशील क्षेत्रों पर कड़ी निगरानी रखने और आवश्यक एहतियाती उपाय सुनिश्चित करने को कहा गया है. निचले तथा बाढ़ संभावित क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने, प्रशासन द्वारा जारी दिशा निर्देश पालन करने, जलमग्न क्षेत्रों से दूर रहने तथा छोटी नावों से यात्रा न करने की सलाह दी गई है. राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

આકાશવાણી સમાચાર હેમાંગીને સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સંયુક્ત અરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત. ઓમાને હોર્મુઝ સામુદ્ર દુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી. અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સંયુક્ત અરબ અમીરાત યુએઈએ આજે નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માળખા હેઠળ સંરક્ષણ

0: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પીએમજીએસવાય હેઠળ ત્રિપુરામાં 96 રોડ પ્રોજેક્ટના નિર્માણ માટે 211 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં 160 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે મંજૂર કરાયેલા પ્રોજેક્ટ રાજ્યની 96 વસાહતોને પહેલીવાર દરેક હવામાનથી સુગમ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે, તેમજ સુધારેલ કનેક્ટિવિટી શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ગ્રામીણ બજારો જેવી આવશ્યક સેવાઓની એક્સેસને સરળ બનાવશે. ઓમાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે. વાણિજ્યિક શિપિંગ ફરી શરૂ કરવા અને અખાતમાં હજારો ખલાસીઓ ફસાયેલા દરિયાઈ સંકટને દૂર કરવા તરફ આ એક મોટું પગલું છે. ઓમાની સરકારે જણાવ્યું હતું કે જહાજોની સલામત અવરજવરને સરળ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન આઈએમઓના સહયોગથી આ પહેલ વિકસાવવામાં આવી હતી. આઈએમઓ અનુસાર 11,000થી વધુ ખલાસીઓ હજુ પણ આ વિસ્તારમાં ફસાયેલા છે અને તેમને તબક્કાવાર સ્થળાંતર અને પરિવહન યોજના હેઠળ મદદ મળવાની અપેક્ષા છે. ઓમાનના દરિયા સુરક્ષા કેન્દ્રે હાલની ટ્રાફિક અલગતા યોજનાના ઉત્તર અને દક્ષિણમાં કામચલાઉ માર્ગો સ્થાપિત કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે કોરિડોરનો ઉપયોગ કરતા જહાજોને નિયંત્રિત પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને પરિવહન પહેલા આઈએમઓના અને ઓમાની સત્તાવાળાઓ સાથે સીધો સંકલન કરવું પડશે. યુરોપ હાલમાં તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યું છે. ઘણા દેશોમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ પરિસ્થિતિને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી છે. ફાન્સમાં ગઈકાલે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. દક્ષિણ પશ્ચિમ શહેર પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો અને દરિયાકિનારાનો આશરો લેતા 48 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. દરમિયાન બ્રિટનીના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ છે. સ્પેનમાં પરિસ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગે એન્ડાલુસિયા પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સ ઇવેન્ટના ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય જોડીએ સ્પેનની પૌલા લોપેઝ અને લુસિયા રોડ્રિગ્સને હરાવી હતી. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો જાપાનની સુબિરી નાકાડે અને મિયુ તાકાહાશી સામે થશે. ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડાના વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના વોશિંગ્ટનના સિએટલ સ્ટેડિયમ ખાતે કતાર સામે ટકરાશે. આજે અગાઉ કોલંબિયાએ મેક્સિકોના ગુઆડાલઝારમાં ગ્રુપ કે મેચમાં ડીઆર કોંગોને 1-0થી હરાવીને 32મા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. પોર્ટુગલે અમેરિકાના હ્યુસ્ટનમાં ઉઝબેકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2 ગોલ કરીને પોર્ટુગલને ઉઝબેકિસ્તાન પર 5-0થી જીત અપાવી હતી. પોતાના ગોલ સાથે રોનાલ્ડો 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વર્ષ 2025માં પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા ભારતીય નાગરિકોને આશરે 1.5 કરોડ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો થયો છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસુંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત. ઓમાને હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મિલિયન 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ આપનો મનપસંદ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.

કાર્યક્રમના આરંભમાં સાંભળીએ જસ્મિંદર નરુલાના સ્વરમાં અર્જુન પંડિત ફિલ્મનું ગીત, જાવેદ અખ્તરના શબ્દોને

શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી.

0: ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ અભિજીત અલકા યાજ્ઞિક, આદિત્ય નારાયણ તથા અલમોલ અનમોલનો સ્વર. સંગીત આપ્યું છે સુખવિંદર સિંગે, ફિલ્મ બીવી નંબર 1.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણ તથા અનુરાધા પોંડવાલનો સ્વર. ફિલ્મ છે દિલ ક્યા કરે, સંગીત જતિન લલિતનું.

0: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

અલકા યાજ્ઞિક તથા કુમાર સાનુનો યુગલ સ્વરમાણીય ફિલ્મ છે હલ્લો બ્રધર. સાજિદ વાજિદના શબ્દોને સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ.

કાર્યક્રમમાં આગળ માણીએ ઉદિત નારાયણનો સ્વર, સમીરના શબ્દોને સંગીતથી સજાવ્યું છે આનંદ મિલંદે ફિલ્મ હોગી પ્યાર કી જીત.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 11 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો. તો કરીએ સમાચારોની પ્રતીક્ષા.